माँ वंदे मातरम, नमस्कार, वंदन। एफएम बैंड 96.7 मेगाहर्ट्ज आकाशवाणी अमदावाद केन्द्रनी आ विविध भारतीने विज्ञापन प्रसारण सेवा। आजे शुक्रवार, शक संवत 1948, ज्येष्ठ दिनांक 29, अर्थात तारीख 19 जून 2026। 5:58 मिनिटनी मंगल प्रभातनी मंगल वेली, હવાની કણોમાં ભળી છે હવે ભેજની સુવાસ, ને થશે આગમન મીઠી માટીને ભીંજાવા વર્ષાનું આગમન। આપ સૌ શ્રોતા મિત્રોને મંગળ ધ્વનિ સ્વસ્વાગત આજની આ પ્રથમ પ્રસારણ સેવામાં।

વિવિધ ભારતી 96.7 FM વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આજ છે અમદાવાદ કેન્દ્ર. સવારનો સમય થવા જઈ રહ્યો છે 6 વાગ્યાનો. થોડી જ ક્ષણોમાં દિલ્હી કેન્દ્રથી પ્રસારિત હિન્દીમાં સમાચાર આપ સાંભળશો.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ છે અમદાવાદ કેન્દ્ર. પ્રાતઃકાલીન ભક્તિ સંગીત કાર્યક્રમ છે અર્ચનામાં.

મળ્યો મનુષ્ય અવતાર, કેટલો મહામૂલ્યનો અવતાર ને આ રામદાસની રચના. અને સાંભળી રહ્યા હતા નારાયણ સ્વામીના કંઠે. મન મુવા માયા મુઈ, સંશય મુવા શરીર, અવિનાશી તો ના મરે, તું ક્યું મરે કબીર. મન મરી ગયું, માયા મરી ગઈ, ને શરીરના વહેમો પણ મરી ગયા. એ રીતે જે કાંઈ મરવું જોઈએ તે સર્વ મરી ગયું. પણ જે અવિનાશી છે, અર્થાત જીવ કે જેનો નાશ નથી, અને જે ખરેખરનો હું, તે કેમ મરી જાય. સાંભળ્યા કબીર સાહેબની એક આ રચના. ગાયક કલાકાર છે દિનેશ વઘાસિયા.

અમે પરીખે ગાયેલું આ ભજન હતું સુરદાસનું. હે રામ હે શ્યામ, ઇસ દુનિયા મેં આયે હૈ તો તેરા હી સહારા હૈ.

0: आहत प्रातःकालीन भक्ति संगीतनो अर्चना कार्यक्रम विविध भारती 96.7 FM विज्ञापन प्रसारण सेवा नु आ छे अमदावाद केंद्र। સવારના 6:30 નો સમય, લઘુચિંતનાત્મક વાર્તા શ્રેણી અમૃતધારા, આજનો વિષય છે ધર્મ, વક્તા શ્રી અશ્વિન એમ આણદાણી।
1: ધર્મ, ધર્મ શબ્દ ધ્રુવ ધાતુ પરથી આવ્યો છે। ધ્રુવ ધારયતે ઇતિ ધર્મ, ધર્મ એટલે ફરજ। આપણે અંગ્રેજો પાસેથી પહેરવેશ અને બોલચાલ શીખ્યા, પણ અંગ્રેજો પાસેથી સાચું શીખવા જેવું હતું એ વર્ક ઇઝ વર્શિપ, મારું કામ, મારી ફરજ, એ જ મારો ધર્મ। મિત્રો, આજે હું વાત કરવાનો છું ગાંધીજીએ ધર્મ વિશે પ્રસ્તુત કરેલા 10 વિચારોની। પહેલો વિચાર છે ગાંધીજીનો, એ કહે છે કે એ રીતે જીવો કે તમે કાલે મરવાના છો, અને એવું શીખો કે તમે હંમેશા જીવવાના છો। તો જીવન સદૈવ અનિશ્ચિતતાથી ભરેલું છે, પણ એવું જીવો કે મૃત્યુ નજર સામે જ હોય, અને મૃત્યુને યાદ કરીએ તો આપણું જીવન બહુ જ સરસ રીતે જીવાય છે। ગાંધીજીનો બીજો વિચાર છે, પરમાત્માનો કોઈ ધર્મ નથી। પરમાત્મા અને ધર્મ એ કેટલા વ્યાપક છે, ઈશ્વર એક જ છે। હા, એકમ સત વિપ્રાહા બહુધા વદંતી, સત્ય એક જ છે, પરમ તત્વ એક જ છે, આપણા પંડિતો, આપણા બ્રાહ્મણો એને જુદી જુદી રીતે વર્ણવે છે। તો પરમાત્મા એક જ છે, એનો કોઈ ધર્મ નથી। ગાંધીજી આગળ એવું કહે છે કે હું તેને ધાર્મિક કહું છું જે બીજાના દર્દને સમજે છે। અહીંયા આપણને ગાંધીજીનું પ્રિય ભજન સહજ યાદ આવે, વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે। તો સાચો ધાર્મિક માણસ એ છે જે બીજાના દુઃખ દર્દને સમજે, પોતાનાથી થાય તો એ દુઃખ દર્દ દૂર કરવાના પ્રયાસો કરે। ગાંધીજી કહે છે, શું ધર્મ કપડાં જેવી સરળ વસ્તુ છે જેને એક મનુષ્ય પોતાની ઈચ્છા મુજબ બદલી શકે છે? ધર્મ એવી આસ્થા છે જેને માટે લોકો આખું જીવન જીવે છે। તો ધર્મમાં દ્રઢતા એ અનિવાર્ય છે। પોતાનો ધર્મ પાળવા માટે જો મૃત્યુ પણ થાય તો એ શ્રેયસ્કર છે, પણ બીજો ધર્મ અપનાવવો એ ભયાનક છે। પણ ગાંધીજી આગળ સર્વધર્મ સંભાવની પણ વાત કરે છે, એ આપણે જુદી રીતે જોઈશું। ગાંધીજી કહે છે કે મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે। સત્ય મારો ભગવાન છે અને અહિંસા તેને સાકર કરવાનું સાધન છે। ધર્મને દુસર સત્ય સમાના, ગોસ્વામી તુલસીદાસે રામચરિત માનસમાં આ પંક્તિ લખી છે। ધર્મ જીવનની તુલનામાં વધુ છે। યાદ રાખો કે મનુષ્યનો પોતાનો ધર્મ જ પરમ સત્ય છે। અહીંયા ગાંધીજી ધર્મની મહાનતા સાબિત કરવા માગે છે। જીવન આપણું ક્ષણભંગુર છે, પણ ધર્મ કાયમ ટકવાનો છે। આપણે નામી છીએ એટલે નામ એનો નાશ છે, પણ ધર્મ કે પરમ તત્વ એ અનામી છે અને શાશ્વત છે, એટલે કાયમ ટકવાના છે। તો એ ધર્મને આપણે શ્રેષ્ઠ ગણીએ। ગાંધીજી એવું કહે છે કે જેવો એમ કહે છે કે ધર્મની રાજનીતિ સાથે કોઈ લેવડ દેવડ નથી, તેઓ એ નથી જાણતા કે ધર્મ શું છે। અહીંયા ગાંધીજી ધર્મની દરેક ક્ષેત્રમાં આવશ્યકતા છે એ વાત ઉપર ભાર મૂકે છે। વેપારી ચોપડો લખશે તો એમાં શ્રી સવા લખશે, એટલે કે શ્રી સવા, 100 રૂપિયાની વસ્તુ 125 રૂપિયામાં વેપારી વેચે ત્યાં સુધી એ ધર્મ જ કરી રહ્યો છે, ત્યાં સુધી એને કોઈ પાપ લાગતું નથી। તો જીવનના ડગલે ને પગલે આ ધર્મ આપણા જીવનમાં આવે

આપણે એક એક કાર્ય પવિત્રતાથી પૂરા કરીએ તો આપણે સાચા ધાર્મિક છીએ. ગાંધીજીનું સ્પષ્ટ માનવું છે કે બધા ધર્મોને અને બધા સિદ્ધાંતોને આ તાર્કિક યુગમાં તર્કની અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડશે અને સાર્વભૌમિક સ્વીકૃતિ પ્રાપ્ત કરવી પડશે. ગાંધીજી કહે છે કે કોઈનો ધર્મ છેવટે તેના અને તેને બનાવનારા વચ્ચેનો મામલો છે, કોઈ અન્યનો નહીં. એટલે કે ધર્મ પાળનારા લોકોની નિષ્ઠા જ તેના ધર્મનો પર્યાય બને છે. અને ગાંધીજી છેલ્લે જે વાત કરે છે એ ખૂબ સુંદર છે. ધર્મ જો વ્યવહારિક મામલા પર ધ્યાન નથી આપતો અને તેને હલ કરવામાં કોઈ મદદ નથી કરતો તો તે ધર્મ જ નથી. એટલે કે ધર્મ જીવનના ડગલેને પગલે શ્વાસ અને ઉચ્છ્વાસની માફક જોડાયેલો હોવાથી આપણા વ્યવહારિક જીવનમાં પણ એનું વ્યાપક દર્શન થવું જ જોઈએ. આપણે બિન સાંપ્રદાયિક રાષ્ટ્રના નાગરિકો છીએ એટલે આપણે એકબીજાના ધર્મો પ્રત્યે પરસ્પર આદર અને સદ્ભાવ રાખીએ તો જ ખરું ભારત નિર્માણ થાય. નમસ્કાર.

વિવિધ ભારતી 96.7 FM વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ છે અમદાવાદ કેન્દ્ર. દોસ્તો, સમય થઈ રહ્યો છે 7:10 એટલે થોડી જ વારમાં સાંભળશું પ્રાદેશિક સમાચાર. પણ હા, ભૂલે વિસરી ગીત કાર્યક્રમ પ્રાદેશિક સમાચાર બાદ આપ ફરી સાંભળશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. અલ નિનોના સંભવિત પડકારો સામે રાજ્યનું વહીવટીતંત્ર સજ્જ. રાજ્યમાં 1,567 કરોડ રૂપિયાના 15 મોટા ઔદ્યોગિક પ્રોજેક્ટને પ્રોત્સાહન સહાય મંજૂર. પ્રધાનમંત્રીના 12 વર્ષના સુશાસનની વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી. ગોંડલની મસાલા ફેક્ટરમાંથી 1.11 કરોડ રૂપિયાથી વધુનો શંકાસ્પદ જથ્થો સીઝ અને રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદી ઝાપટા. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે આગામી અલ નિનોના સંભવિત પ્રભાવ સામે રાજ્યની સજ્જતાની સમીક્ષા કરવા માટે એક સર્વગ્રાહી અને ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં કૃષિમંત્રી જીતુ વાઘાણી તેમજ કૃષિ, સિંચાઈ, પાણી પુરવઠો, નર્મદા, વન અને મહેસૂલ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક બાદ વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે અલ નિનોની સંભવિત પરિસ્થિતિ સામે નાગરિકો, ખેડૂતો અને પશુધનની સુખાકારી માટે રાજ્ય સરકારના તમામ વિભાગો એક થઈને આગોતરા આયોજન સાથે કામ કરી રહ્યા છે. બેઠકમાં નર્મદા પાઇપલાઇનથી 3 કિલોમીટર વિસ્તારના તળાવો ભરવાની મર્યાદાને વધારીને 7 કિલોમીટર કરવાનો નિર્ણય કરાયો છે. પીવાના પાણી માટે રાજ્યના 300 તળાવો અને સૌરાષ્ટ્રના વિવિધ ડેમ તળાવો ભરવામાં આવશે. આ ઉપરાંત કૃષિ વિભાગ સેટેલાઇટ દ્વારા જમીનના ભેજ અને પાકના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે અને એઆઈ ડ્રીવન કૃષિ પ્રગતિના માધ્યમથી 50 લાખથી વધુ ખેડૂતોને સીધા મોબાઈલ પર લાઈવ હવામાન અને કૃષિ સલાહના SMS મોકલવામાં આવી રહ્યા છે. પશુઓને ઘાસચારાની તંગી ન વર્તાય તે માટે વન વિભાગ અને પશુપાલન વિભાગને પૂરતા પ્રમાણમાં ઘાસચારાની આગોતરી વ્યવસ્થા અને બફર સ્ટોક તૈયાર રાખવા સૂચના આપવામાં આવી છે. રાજ્ય સરકારે રાજ્યની ઔદ્યોગિક નીતિ 2015 હેઠળ ઇન્સેન્ટિવ ટુ ઇન્ડસ્ટ્રીઝ સ્કીમ અંતર્ગત કુલ 1,567.18 કરોડના રોકાણ ધરાવતા 15 મોટા ઉદ્યોગ એકમોને પ્રોત્સાહન સહાય મંજૂર કરી છે. આ રોકાણોની રાજ્યમાં અંદાજે 1,238 રોજગારીની તકોનું સર્જન થવાની અપેક્ષા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ફાઇનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ આપતી સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતને ભારત તેમજ વૈશ્વિક સ્તરે સૌથી આકર્ષણ રોકાણ સ્થળોમાં સ્થાન આપવાના હેતુથી રાજ્યની ઔદ્યોગિક નીતિ 2015 હેઠળ ઇન્સેન્ટિવ ટુ ઇન્ડસ્ટ્રી સ્કીમ અમલમાં મૂકવામાં આવી હતી. આ યોજના હેઠળ ગુજરાતમાં સ્થાપના કરતા પાત્ર ઉદ્યોગોને નેટ SGST સહાય આપવામાં આવે છે. રાજ્યભરમાં 14 જૂનથી 20 જૂન સુધી યોગ સપ્તાહની ઉજવણી કરાશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે કરાશે. 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંગે વિગતો આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આ વર્ષે યોગા ફોર હેલ્ધી એજિંગ થીમ પર વિશેષ કાર્યક્રમો યોજાશે. આ વર્ષે યોગ દિવસે સમગ્ર રાજ્યમાંથી 1.25 કરોડથી પણ વધુ નાગરિકો યોગ પ્રોટોકોલ તાલીમમાં ભાગ લેશે.
1: આખા રાજ્યની અંદર યોગ દિવસ સુધી 24,000 જેટલા નાના મોટા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શાળાઓ હોય, કોલેજો હોય, કોર્પોરેટ ઓફિસીસ હોય, ઇન્ડસ્ટ્રીઝ હોય, ગાર્ડનો હોય અને જાહેર માર્ગો પર આ તમામ ક્ષેત્રની અંદર યોગ બોર્ડ દ્વારા રાજ્યના સામાજિક સંસ્થાઓ સાથે મળીને આ કાર્યક્રમોનું આયોજન કર્યું છે.
0: દેશભરમાં 21 તારીખે યોજાનારી રાષ્ટ્રીય પાત્રતા સહપ્રવેશ પરીક્ષા નીટ 2026ના વિદ્યાર્થીઓ માટે પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ભાડા પર ઓખા અને ગાંધીનગર કેપિટલ વચ્ચે વિશેષ ટ્રેનો દોડાવાશે. તે મુજબ ઓખા ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ ટ્રેન આવતીકાલે ઓખાથી સવારે 5 વાગે ઉપડશે, જ્યારે ગાંધીનગર કેપિટલ ઓખા સ્પેશિયલ 21 જૂને ગાંધીનગર કેપિટલથી રાત્રે 8:55 ઉપડશે. પ્રધાનમંત્રીના 12 વર્ષના શાસન તેમજ વિકસિત ભારત અંતર્ગત બોટાદ ખાતે બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ પાયલ માથોડિયાના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લામાંથી ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ પાયલ માથોડિયાએ વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે અને પોતાની આવક બમણી કરે તેવી અપીલ કરી હતી.
2: પ્રાકૃતિક કૃષિના પ્રોત્સાહન માટે રાજ્ય સરકાર દ્વારા દેશી ગાય નિભાવ ખર્ચ યોજના અમલમાં છે, જેમાં દરેક ખેડૂતને વાર્ષિક 10

0: 1800ની સહાય આપવામાં આવે છે. અત્યાર સુધીમાં બોટાદ જિલ્લામાં 1714 ખેડૂતોને 1.33 કરોડ જેટલી સહાય ચૂકવણી કરવામાં આવેલ છે. આથી બોટાદ જિલ્લાના તમામ ખેડૂતોને રાસાયણિક ખેતીનો ત્યાગ કરી પ્રાકૃતિક કૃષિ અપનાવે તેવો હું અનુરોધ કરું છું.
1: વિકસિત ભારતના સંકલ્પ સાથે જામનગરમાં મંત્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં વિશાળ યોગ શિબિર યોજાઈ હતી. સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 12 વર્ષની વિકાસ યાત્રાને સમર્પિત યોગ શિબિરમાં અધિકારીઓ અને સેનાના જવાનોએ યોગાભ્યાસ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન અનુભવી યોગ ટ્રેનરો દ્વારા મહાનુભાવો અને સેનાના જવાનોને વિવિધ યોગાસનો, પ્રાણાયામ તેમજ ધ્યાનની ક્રિયાઓનું માર્ગદર્શન અને યોગના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. સુશ્રી રીવાબાએ આ યોગ શિબિરમાં સહભાગી થવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો.
2: જામનગરમાં દેશના જવાનો સાથે યોગના એક કાર્યક્રમનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત યોગ બોર્ડની તેમજ જિલ્લા વહીવટી પ્રશાસન તેમજ ડિફેન્સ સર્વિસીસની ત્રણેય પાંખો એરફોર્સ, નેવી અને આર્મીના જવાનો સાથે તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટના જવાનો સાથે આજે યોગ કરવાનો અવસર પ્રાપ્ત થયો ત્યારે આ તકે હું યોગ બોર્ડ તેમજ જિલ્લા વહીવટી પ્રશાસન તંત્રનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને મારા એક હેન્ડલ airnews_abadને ફોલો કરશો. બનાસકાંઠા જિલ્લામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 18 અને 19 જૂન દરમિયાન પ્રગતિ પથયાત્રાનું આયોજન કરાયું છે. જિલ્લા પ્રભારી મંત્રી કમલેશ પટેલની ઉપસ્થિતિમાં અંબાજીથી શરૂ થયેલી યાત્રામાં વિવિધ જગ્યાની મુલાકાત લેવામાં આવી. મંત્રીએ જણાવ્યું કે બનાસકાંઠામાં કૃષિ, પશુપાલન, શિક્ષણ, પર્યાવરણ અને જાહેર સુવિધાઓના ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ થયો છે. ભરૂચની અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પણ જનકલ્યાણ શિબિરનું આયોજન કરાયું. રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા શિબિરમાં લાભાર્થીઓને સહાયના ચેકનું વિતરણ, આયુષ્યમાન કાર્ડનું વિતરણ અને સરકારની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન અપાયું. વલસાડ જિલ્લામાં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પીએમ જય અંતર્ગત આયુષ્યમાન કાર્ડ બનાવવાની વિશેષ ઝુંબેશને વેગ આપવામાં આવ્યો છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એડીએચઓ એસપી સિંઘે આ અંગે વધુ માહિતી આપતા પાત્ર લાભાર્થીઓને વહેલી તકે આયુષ્યમાન કાર્ડ બનાવી યોજનાનો લાભ લેવા અપીલ કરી છે.
3: વલસાડ જિલ્લામાં પણ આ આયુષ્યમાન કાર્ડથી આવરી લેવાનું વિશેષ અભિયાન ચાલી રહ્યા છે. અત્યાર સુધીમાં વલસાડ જિલ્લામાં 9,34,815 જેવો કાર્ડ બનાવવામાં આવ્યા છે. જ્યારે અમે પીવીટીજી પોપ્યુલેશનની વાત કરીએ તો એમાં 100% કામગીરી ઓલરેડી પૂર્ણ કરવામાં આવેલા છે. અત્યાર સુધી 38,451 જેવો કાર્ડ પીવીટીજી કેટેગરીમાં બનાવવામાં આવ્યા છે.
1: રાજ્યમાં નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ થાય તે માટે ખોરાક અને ઔષધ નિયમન દ્વારા રાજ્યવ્યાપી ચકાસણી અને અમલીકરણની કામગીરી સતત કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજકોટ જિલ્લાના ગોંડલની એક મસાલા ફેક્ટરીમાંથી 1.11 કરોડથી વધુનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો. તપાસ દરમિયાન પેઢીમાંથી કુલ 4 શંકાસ્પદ ખાદ્ય પદાર્થો, ધાણા પાવડર, કોર્ન પાવડર, મરચું પાવડર અને હળદર પાવડરનો કુલ 35,527 કિલોગ્રામ શંકાસ્પદ ખાદ્ય પદાર્થનો જથ્થો જપ્ત કરાયો છે, જેની અંદાજિત કિંમત 1,11,04,205 છે. આ અંગે આરોગ્યમંત્રી પ્રફુલ પાંચરિયાએ જણાવ્યું કે ખાદ્ય સુરક્ષા અને જન આરોગ્યના રક્ષણ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે અને ભેળસેળયુક્ત, હલકી ગુણવત્તાવાળા અથવા ગ્રાહકોના આરોગ્યને જોખમમાં મૂકતા ખાદ્ય પદાર્થોના ઉત્પાદન અને વેચાણ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફના કારણે રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે વિવિધ જિલ્લામાં ગઈકાલે વરસાદના અહેવાલ છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળે હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે. અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠા, જામનગર, વાદળી, ઘોઘંબા સહિત રાજ્યના 65થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે. બોટાદના કરિયાણી સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. ભાવનગરમાં વરસાદી ઝાપટાથી લોકોને ગરમીમાં રાહત મળી છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડતા લોકોમાં ખુશી વ્યાપી હતી. આજે કચ્છ, દ્વારકા, પોરબંદર અને પાટણ સિવાય સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી છે. જોકે તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં.
4: अभी जो हमारा अधिकतम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 7 दिन तक. सबसे ज्यादा तापमान रिकॉर्ड हुआ है 39.8 डिग्री सेंटीग्रेड अहमदाबाद में रिकॉर्ड हुआ है. उसके आगे 39.4 डिग्री सेंटीग्रेड भावनगर में रिकॉर्ड हुआ है. राजकोट में रिकॉर्ड हुआ है 39.3 डिग्री सेंटीग्रेड. कांडला फोर्ट में रिकॉर्ड हुआ है 38.5 डिग्री सेंटीग्रेड.
1: ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના મંડોર ગામે ગેરકાયદેસર સિંહ દર્શનનો મામલો સામે આવ્યો છે. ઘટનાની માહિતી મળતા વન વિભાગના અધિકારીઓ તપાસ માટે પહોંચતા યુવકો કાર અને બાઇક મૂકી નાસી છૂટ્યા હતા. આ અંગે વન વિભાગે સ્થાનિક 5 અને મોરબીના 2 યુવકો મળી કુલ

0: 7 લોકો સામે કાર્યવાહી કરી દંડ કર્યો હોવાનું આરએફઓ વાયએસ કલસારિયાએ જણાવ્યું હતું.
1: અલ્ફઝ અનવર મલિકે આ લોકોને બર્થડે પાર્ટી હોય આમંત્રણ આપેલું હતું. ત્યારબાદ એ લોકો ઉમરેઠી અને ત્યારબાદ કુકરાજ જઈ પંડવા ગયેલા હતા. જે દર્શનના ઈરાદે પ્રવેશ કરેલા હતા. આરોપીઓ વિરુદ્ધ 4 લાખનો દંડ ફટકારવામાં આવેલ છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. અલનિનોના સંભવિત પડકારો સામે રાજ્યનું વહીવટીતંત્ર સજ્જ. રાજ્યમાં 1,567 કરોડ રૂપિયાના 15 મોટા ઔદ્યોગિક પ્રોજેક્ટને પ્રોત્સાહન સહાય મંજૂર. પ્રધાનમંત્રીના 12 વર્ષના સુશાસનની વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી. ગોંડલની મસાલા ફેક્ટરીમાંથી 1.11 કરોડ રૂપિયાથી વધુનો શંકાસ્પદ જથ્થો સીઝ કરાયો અને રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદી ઝાપટા પડ્યા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: આપ સુન રહે હૈ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: આપ સુન રહે વિવિધ ભારતી રાષ્ટ્રીય સેવા દેશ કે સુરીલી ધડકન કાર્યક્રમ હમ હૈ રાહી પ્યાર કે. ઇસ કાર્યક્રમ મેં આપ સભી કા બહોત બહોત સ્વાગત હૈ.

દોસ્તો, હમ હૈ રાહી પ્યાર કે આપ સાંભળી રહ્યા છો મુંબઈના વિવિધ ભારતી કેન્દ્ર સાથે જોડાઈને. સમય થયો છે 7:45 મિનિટનો. થોડી જ વારમાં ગુજરાતીમાં સમાચાર અપાશે, તે પહેલાં એક વિજ્ઞાપન.

0: આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના હેઠળ 2400 કરોડ રૂપિયાના પ્રોત્સાહનોનું વિતરણ કરશે. રાષ્ટ્રપતિ મુર્મુ આજે મધ્યપ્રદેશની મુલાકાતે બાદમાં ઓડિશા ખાતે વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. તમિલનાડુ, ગુજરાત, ઉત્તરપ્રદેશ અને હરિયાણામાં કઠોળ અને તેલીબિયાની ટેકાના ભાવે ખરીદીની મંજૂરી અપાઈ. અમેરિકાએ ઈરાની હોર્મુઝ બંદરની નાકાબંધી હટાવી. અને હોકીમાં ભારતીય ટીમ FIH મહિલા નેશન્સ કંપની સેમીફાઇનલમાં પહોંચ્યું. આવતીકાલે ચીલી સામે ટકરાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના PMVBRY હેઠળ 2400 કરોડ રૂપિયાના પ્રોત્સાહનોનું વિતરણ કરશે. શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ગયા વર્ષે ઓગસ્ટથી PMVBRY હેઠળ 63 લાખથી વધુ કર્મચારીઓને ઔપચારિક કાર્યબળમાં લાવવામાં આવ્યા છે, જેમાંથી લગભગ 30% મહિલાઓ છે. તેમણે કહ્યું કે આ યોજના હેઠળ પ્રોત્સાહિત કરાયેલા 80%થી વધુ સંસ્થાઓ 25થી ઓછા કામદાર ધરાવતા નાના ઉદ્યોગો છે. ડોક્ટર માંડવિયાએ જણાવ્યું હતું કે તેમની પહેલી સરકારી નોકરી મેળવનાર યુવાનોને 2 સપ્તાહમાં 15,000 રૂપિયા સુધીનું પ્રોત્સાહન મળશે. તેમણે જણાવ્યું હતું કે આ પ્રોત્સાહનનો કાર્યક્રમ દરમિયાન 15 લાખથી વધુ લાભાર્થીઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા મોકલવામાં આવશે. તેમણે રોજગાર સર્જનને પ્રોત્સાહન આપતા નાના અને ઉભરતા ઉદ્યોગોને ટેકો આપવામાં આ યોજનાની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો, જે ભારતના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન બની રહે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત વિશ્વ માટે એક વિશ્વસનીય ભાગીદાર તરીકે ઉભરી રહ્યું છે. ગઈકાલે રાત્રે પેરિસમાં ભારતીય ડાયસ્પોરાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે એક સમય હતો જ્યારે દેશો વચ્ચેના સંબંધો ફક્ત વેપાર દ્વારા નક્કી થતા હતા, પરંતુ આજે વેપારની સાથે વિશ્વાસ પણ એટલો જ મહત્વપૂર્ણ બની ગયો છે.
1: हर देश रिलायबल सप्लाई चेन चाहता, हर देश स्टेबल पार्टनरशिप चाहता, हर देश ऐसे साथियों की तलाश में है जिन पर लंबे समय तक भरोसा किया जा सके, और ऐसे समय में भारत विश्व में एक ट्रस्टेड पार्टनर के रूप में उभर रहा है.
0: શ્રી મોદીએ વધુમાં જણાવ્યું હતું કે ભારત દેશ એવા ક્ષેત્રોમાં રોકાણ કરી રહ્યો છે જે આવનારી પેઢીઓ માટે વિકાસ, નવીનતા અને તકોને આગળ ધપાવશે. તેમણે કહ્યું કે આ ભારતની યાત્રામાં એક નિર્ણાયક સમયગાળો છે જ્યાં આકાંક્ષાઓ નવી ઊંચાઈઓ સુધી પહોંચી રહી છે.
1: આજ સે 50 યા 100 સાલ બાદ જબ ભારત કે ઇસ કાલખંડ કી સમીક્ષા હોગી તો યે બાત ઉભર કર સામને આયેગી. ઇસ કાલખંડ કો ભારત કી એસ્પિરેશન્સ ને ડ્રાઇવ કિયા. આજ કા ભારત ભવિષ્ય કા પૂરા ઇકોસિસ્ટમ બના રહા. ભારત એક સાથ હર ઉસ ક્ષેત્ર મે નિવેશ કર રહા હૈ જો આને વાલે દશકો કી દિશા તય કરેગા.
0: શ્રી મોદીએ કહ્યું કે એવિયનમાં G7 બેઠકમાં તેમણે વિશ્વાસ પર આધારિત ભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું કે G7 સમિટ માટે ભારતનો સંદેશ સ્પષ્ટ હતો કે વૈશ્વિક શાસન ત્યારે જ અસરકારક રહેશે જ્યારે તે સમાવેશી હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાની તેમની 2 દેશોની મુલાકાતના 3જા તબક્કામાં પેરિસની સફળ મુલાકાત પૂર્ણ કર્યા પછી નવી દિલ્હી માટે રવાના થયા છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે ફ્રાન્સની તેમની મુલાકાત પૂર્ણ થતાં આગામી સમયમાં ભારત ફ્રાન્સ મિત્રતા વધુ મજબૂત બનશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે જોડાણ અને પરિણામોની વાત આવે ત્યારે ફ્રાન્સની આ મુલાકાત વ્યાપક રહી છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ફ્રાન્સની તેમની યાત્રા પૂર્ણ કરતી વખતે પ્રધાનમંત્રી મોદી માટે હિન્દીમાં એક ખાસ વિદાય વિડીયો સંદેશ રેકોર્ડ કર્યો હતો.

0: Cauchy. We have got Nice, Evian, Paris. من ایسه ساعت به دور کلیه سواگت کرده. فرانس و برد که دوستی امر رای.
1: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મધ્યપ્રદેશના ઓમકારેશ્વરમાં આંતરરાષ્ટ્રીય સિકલ સેલ દિવસ નિમિત્તે યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ તેઓ ઓડિશાના રેરંગપુર જશે, જ્યાં તેઓ અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. એમાં એઇમ્સ ભુવનેશ્વર દ્વારા આયોજિત તબીબી શિબિર, ખાણકામથી પ્રભાવિત ગામો માટે એક મેગા ગ્રામીણ પાઇપ પાણી પુરવઠા યોજના, બ્રહ્માકુમારીનું માતૃશક્તિ ભવન અને એક ખાસ સર્કિટ હાઉસનો સમાવેશ થાય છે. તેમની મુલાકાતના આગામી તબક્કાના ભાગરૂપે રાષ્ટ્રપતિ મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઓડિશાના મયુરભંજ જિલ્લાના પહાડપુર ગામની મુલાકાત લેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_EBAD ફોલો કરશો. કેન્દ્રીય મંત્રી નિર્મળા સીતારમણ આજથી મેઘાલયની બે દિવસની મુલાકાતે જશે. આ મુલાકાત દરમિયાન તેઓ આજે રીભોઈ જિલ્લાના ભોઈ રિમોંગ ખાતે ઉત્તર પૂર્વના સૌથી મોટા ઓર્ગેનિક મસાલા પ્રોસેસિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. આ પ્લાન્ટ વાર્ષિક 10,346 મેટ્રિક ટન મસાલાનું ઉત્પાદન કરે છે, જેનો સીધો લાભ સમગ્ર પ્રદેશના 5,500 ઓર્ગેનિક ખેડૂતોને થશે. નાણામંત્રી શિલોંગમાં ઉત્તર પૂર્વીય રાજ્યોમાં લિવરેજિંગ એક્સટર્નલી એઇડેડ પ્રોજેક્ટ EAPS પરિષદના ઉદઘાટન સત્રમાં હાજરી આપશે. તેઓ મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કે સગમા સાથે યુસોસોથામ ઓડિટોરિયમ ખાતે એક સમારોહનું અધ્યક્ષપદ સંભાળશે, જેમાં તેઓ મેઘાલયના 1,200 કરોડ રૂપિયાથી વધુના 4 પરિવર્તનશીલ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે 4 રાજ્યો માટે લઘુત્તમ ટેકાના ભાવે કઠોળ અને તેલીબિયાની મોટા પાયે ખરીદીની મંજૂરી આપી છે. મંત્રાલયે જણાવ્યું છે કે તમિલનાડુ, ગુજરાત, ઉત્તરપ્રદેશ અને હરિયાણામાં ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ઉનાળા 2026 સિઝન માટે મંજૂરીઓ હેઠળ ઉત્તરપ્રદેશ સૌથી મોટો લાભાર્થી દેશ તરીકે ઉભરી આવ્યો છે. ગુજરાતમાં ઉનાળો 2026 સિઝન માટે 18,250 મેટ્રિક ટન મગની ખરીદીને મંજૂરી આપવામાં આવી છે. મંત્રીએ રવિ માર્કેટિંગ સિઝન 2025-26 હેઠળ તમિલનાડુ માટે મગની ખરીદી મર્યાદા 885 મેટ્રિક ટનથી વધારીને 990 મેટ્રિક ટન અને હરિયાણા માટે ઉનાળા 2026 સિઝન દરમિયાન 2,115 મેટ્રિક ટન મગની ખરીદીની મંજૂરી આપી હતી. અમેરિકાએ ઈરાની બંદરો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રવેશતા અને બહાર નીકળતા જહાજો પર દરિયાઈ નાકાબંધી હટાવી દીધી છે. સોશિયલ મીડિયા એક્સપર્ટ સેન્ટોકોમે જણાવ્યું હતું કે અમેરિકી દળો હવે ઈરાન સાથે સંકળાયેલા દરિયાઈ ટ્રાફિકને અટકાવી રહ્યા નથી અને નાકાબંધી લાગુ કરવા માટે બનાવેલ નૌકાદળ કામગીરી સમાપ્ત થઈ ગઈ છે. ટ્રમ્પ ઈરાન વચ્ચે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યાના એક દિવસ પછી આ જાહેરાત કરવામાં આવી છે. જો કે નાકાબંધી હટાવી લેવામાં આવી હોવા છતાંય કરારના પાલન પર દેખરેખ રાખવા માટે અમેરિકી નૌકાદળ નજીકમાં જ તૈનાત રહેશે. દરમિયાન અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે વ્હાઇટ હાઉસની પ્રેસ બ્રિફિંગમાં જણાવ્યું કે યુદ્ધ સમાપ્ત કરવાના કરારના ભાગરૂપે અમેરિકી નૌકાદળે નેવીની 1 ડઝનથી વધુ જહાજોને ઈરાની બંદરોમાંથી પસાર થવાની મંજૂરી આપી છે. હવે હોર્મુઝ સ્ટ્રેટમાંથી વધુ તેલ પસાર થઈ રહ્યું છે. ન્યૂઝીલેન્ડમાં રમાયેલી FIH મહિલા નેશન્સ કપમાં હોકીમાં ભારતીય ટીમે 3 મેચ જીત સાથે સેમીફાઇનલમાં પહોંચ્યું છે. ભારતીય ટીમ આવતીકાલે ચીલીનો સામનો કરશે. ઉરુગ્વેને 3-2થી હરાવીને સતત 3જી જીત સાથે ભારતે ગ્રુપ એની ટોચનું સ્થાન મેળવ્યું છે. ભારતની તરફથી દીપિકાએ 2 ગોલ કર્યા અને દીપિકા સોરંગે બીજો ગોલ કર્યો. ઉરુગ્વે 13મી મિનિટે ચિયારા એપનીનો દ્વારા લીડ મેળવી હતી. તે પહેલાં દીપિકાએ 24મી મિનિટે પેનલ્ટી કોર્નર દ્વારા બરાબરી કરી હતી. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી સંસ્કૃતિ ભુંડિયા.
2: આજના તમામ અખબારોમાં અમેરિકા ઈરાન શાંતિ કરાર અંગેના સમાચાર વાંચવા મળી રહ્યા છે. સંદેશ લખે છે કે જંગ ખતમ, યુએસ ઈરાનના સમજૂતી પર હસ્તાક્ષર. દિવ્ય ભાસ્કર લખે છે કે 7,500 જીવ, 162,00,000 કરોડ ફૂક્યા ત્યારે શાંતિ. નવગુજરાત સમયે લખ્યું છે કે ભારોભાર અવિશ્વાસ વચ્ચે ટ્રમ્પ ઈરાનના શાંતિ કરાર પર હસ્તાક્ષર. ફુલછાબે લખ્યું છે કે શાંતિકાળ શરૂ, અમેરિકા ઈરાનની અંતે સમજૂતી પર મહોર. અને ગુજરાત સમાચાર લખે છે કે યુક્રેન રશિયાનું યુદ્ધ, ટ્રમ્પનો નવો સનેપાત. સ્થાનિક સમાચારોમાં જોઈએ તો અલ નિનો સામે ગુજરાત સરકારનું મેગા પ્લાનિંગ, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ હાઈ લેવલ બેઠક. અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ, બાલાસિનોરમાં 6.5 ઇંચ વરસાદ જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.

સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના હેઠળ 2400 કરોડ રૂપિયાના પ્રોત્સાહનોનું વિતરણ કરશે. રાષ્ટ્રપતિ મુર્મુ આજે મધ્યપ્રદેશની મુલાકાતે બાદમાં ઓડિશા ખાતે વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. તમિલનાડુ, ગુજરાત, ઉત્તરપ્રદેશ અને હરિયાણામાં કઠોળ અને તેલીબિયાની ટેકાના ભાવે ખરીદીને મંજૂરી અપાઈ. અમેરિકાએ ઈરાની હોર્મુઝ બંદરની નાકાબંધી હટાવી. અને હોકીમાં ભારતીય ટીમ FIH મહિલા નેશન્સ કપની સેમીફાઇનલમાં પહોંચ્યું, આવતીકાલે ચીલી સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

વિવિધ ભારતી 96.2 સવાર એફએમ વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર ઝરોખા. સવારે 8:15 વંદે માતરમ, એક જય ઘોષ. ચિત્રલોક 8:30, 9 વાગે પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા. 9:05 ચિત્રલોકનો બાકીનો ભાગ. 9:23 આજ કે ફનકાર. દસ અને 2 મિનિટે ગુજરાતી ગીતો. ધૂમ મસ્તે ધૂમ 10:30. 11:02 એક થીમ પર આધારિત ફિલ્મી ગીતો કાર્યક્રમ દિલસેમાં. 11:30 જૂના હિન્દી ફિલ્મી ગીતોનો તરન્નુમ કાર્યક્રમ. 12:05 યાદો કી મહેફિલ. 12:30 બહેનો માટેના સહિયર કાર્યક્રમમાં આજે આપ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, સંઘર્ષમાં જાતે હિંસા નાબૂદ કરવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ વિશે, અને બીજી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અનુલક્ષીને પિનલ પટેલ સાથે નમ્રતા મોદીની વાતચીત. આ કાર્યક્રમનો પ્રસ્તુતકર્તા છે હિતેશ મામાણી. 1 વાગે સુરીલા સફર, 2 વાગે વંદે માતરમ, 1 જય ઘોષ. 2:35 ગુજરાતી ગીતો તો 3 વાગે સખી સહેલી.

સાંજે 4 વાગે પિટારા, હેલો ફરમાઈશ. 5 વાગે સરગમ ફિલ્મે ગીતોની સફરમાં 1990 થી ઉપરના સમયના ગીતો આપ સાંભળશો. 5:30 મિનિટે સુરીલી સાંજમાં ગુજરાતી ગીતો, 6 વાગે સુરીલા સફર હિન્દી રેટ્રો ગીત, 7 વાગે જય માલા,

આઠ વાગે હવા મહેલ, 8:15 ચિત્રલોક, નવા ફિલ્મી ગીતો, 9 આપકે લીએ, 9:30 ફિલ્મ સંગીત, 10 છાયા ગીત, તો રાત્રિના 10:30 ઢલતી જાય રાત.

સમયની ગતિ જઈ રહી છે 8 વાગ્યા તરફ, એટલે કે સવારના સમાચાર પ્રભાતનો સમય થયો છે. થોડી જ વારમાં દિલ્હી કેન્દ્રથી સાંભળીશું.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન સુધી.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન સુધી.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશદ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશદ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

0: 106.7 FM વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ છે અમદાવાદ કેન્દ્ર. ચિત્રલોક કાર્યક્રમ પણ ફરી જરૂર સાંભળીશું. પણ દોસ્તો, અત્યારે આ પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થાનો સાંભળીએ. ઉપરવાળા લખીને આપણને જોડીઓ તો જરૂર મોકલે છે, પણ આપણે પણ કેટલાક પ્રયત્નો કરવા પણ પડે છે. તો સાંભળીએ આ પ્રાયોજિત કાર્યક્રમ.
1: આ પ્રોગ્રામના પ્રાયોજક અનુરૂપ વિવાહ સંસ્થા.
2: નમસ્તે શ્રોતાઓ, અનુરૂપ વિવાહ દ્વારા સંચાલિત આ શૃંખલામાં આપનું ફરી એકવાર સ્વાગત છે.

0: તો સાંભળીએ આ પ્રાયોજિત કાર્યક્રમ.
1: આ પ્રોગ્રામના પ્રાયોજક અનુરૂપ વિવાહ સંસ્થા.
2: નમસ્તે શ્રોતા, અનુરૂપ વિવાહ દ્વારા સંચાલિત આ શૃંખલામાં આપનું ફરી એકવાર સ્વાગત છે. આજે અનુરૂપના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર ગૌરીબેન આપણી સમક્ષ શું નવું લાવ્યા છે એ જાણવા માટે આપણે વાતચીત શરૂ કરીએ. નમસ્તે ગૌરીબેન.
3: નમસ્તે શ્રોતાઓ.
2: તો ગૌરીબેન, અમારી ગુજરાતી લગ્નોત્સુક કન્યાઓ એમ પૂછે છે કે શહેર શહેરમાં અનુરૂપ જેવી સંસ્થાઓ છે જેને ગુજરાતમાં મેરેજ બ્યુરો કહેવામાં આવે છે, તો કન્યાઓ અનુરૂપમાં શા માટે જોડાય?
3: અમે ઘણી રીતે નાના મોટા મેરેજ બ્યુરો કરતા જુદા છીએ. અમે અમારી વાર્ષિક ફી અને એમાં આવતી સેવાઓ વિશે એકદમ પારદર્શક છીએ. શરૂઆતમાં ઓછા પૈસા લઈને પછી વારંવાર જુદા જુદા કારણો હેઠળ એક્સ્ટ્રા પૈસા માંગવા, કે પછી દર અઠવાડિયે તમને ફક્ત 5 પાત્રોની માહિતી વોટ્સએપ પર મોકલવી, એવી અમારી પોલિસી નથી.
2: અચ્છા.
3: તમે જ્યારે 1 વર્ષની ફી ભરો છો ત્યારે તમે 1 વર્ષ માટે નિશ્ચિંત રહી અમારો આખો ડેટાબેઝ સર્ચ કરી શકો છો. તમે આત્મનિર્ભર બની પોતે જ બધા પાત્રોની કોન્ટેક્ટ નંબર સહિત માહિતી જોઈ શકો છો અને વાત આગળ વધારી શકો છો.
2: બરાબર. હા, તો સાચી અનોખી જ કાર્યપ્રણાલી છે. પણ ગૌરીબેન, કન્યાઓ અને એમના વાલીઓને એવો સંદેહ હોય છે કે ઓનલાઈન ભરેલી માહિતી પર વિશ્વાસ કેવી રીતે કરાય?
3: સ્વાભાવિક છે વાલીઓની આ ચિંતા. તો શ્રોતાઓનું આશ્વાસન આપું છું કે દરેક સભ્યને નોંધણી કર્યા બાદ આઈડી પ્રૂફ આપવું ફરજિયાત છે, જેના વગર કોઈ પણ સભ્ય ડેટાબેઝ વાપરી નહીં શકે.
2: બરાબર.
3: તે ઉપરાંત અમે એડ્રેસ પ્રૂફ, શિક્ષણનું પ્રૂફ અને આવકનું પ્રૂફ પણ સ્વીકારીએ છીએ. સભ્યોના ખાનગી દસ્તાવેજો બીજા કોઈ સભ્યો જોઈ નથી શકતા. ફક્ત અનુરૂપની એક ટીમ દસ્તાવેજોની ચકાસણી કરીએ છીએ.
2: સાંભળ્યું ને શ્રોતાઓ, તમે જ્યારે પાત્રોની વિગતો જોતા હો ત્યારે આનું પણ ધ્યાન રાખવું.
4: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800-2677-991 આ નંબર પર, 1800-2677-991 અને વેબસાઇટ www.anurupvivah.com.
2: અને ગૌરીબેન, કોઈએ દસ્તાવેજો ના આપ્યા હોય, તેમની પાસે દસ્તાવેજો માંગતા કોઈને સંકોચ થાય તો?
3: તેનું પણ સમાધાન છે અમારી પાસે. તમને પ્રોફાઇલમાં જ રિક્વેસ્ટ ડોક્યુમેન્ટ એવું બટન મળશે, તેને ક્લિક કરતા જ સામેવાળા પાત્રને મેસેજ જશે કે કોઈએ તમારી પાસે વેરિફિકેશન માંગ્યું છે. તમારી ઓળખ ગોપનીય રહેશે.
2: અરે વાહ, ટેકનોલોજીનો કેટલો સરસ ઉપયોગ કરે છે અનુરૂપ વિવાહ. ગૌરીબેન, કન્યાઓ માટે બીજી શું ખાસ સેવાઓ છે?
3: ગુજરાતમાં સભ્યો સાથે ચર્ચા કરીને અમે સમજાવ્યું છે કે ઓનલાઈન સર્ચિંગમાં ઇન્ટરેસ્ટ એક્સેપ્ટ થવા છતાં પાત્રોની વાત આગળ વધતી નથી.
2: અચ્છા.
3: છોકરીઓ સંકોચ કરીને જાહેરમાં છોકરાઓને મળવા માંગતી નથી, ખાસ કરીને એવા તબક્કે જ્યાં કશું જ નક્કી નથી અને વાલીઓ પણ સામેલ નથી. કન્યાઓ અને એમના વાલીઓ પાત્રોને મળવા માટે સેફ સ્પેસ ઈચ્છે છે, એટલે જ અમે છોકરા છોકરીઓની મુલાકાત માટે અમારી અમદાવાદ અને વડોદરાની ઓફિસ ખાતે 1-to-1 મીટિંગની નિઃશુલ્ક સેવા શરૂ કરી છે.
2: 1-to-1 મીટિંગ કેવી રીતે કામ કરે છે, સમજાવશો?
3: તમારો મોકલેલો ઇન્ટરેસ્ટ જ્યારે સામેવાળા એક્સેપ્ટ કરે અથવા તમને આવેલી ઇન્ટરેસ્ટ તમે એક્સેપ્ટ કરો, તો તમે તરત અમારો સંપર્ક કરી આ સેવાનો લાભ લઈ શકો.
2: અચ્છા.
3: તમારી રિક્વેસ્ટ આવતા જ અમે સામેવાળા પાત્રો સાથે સંપર્ક કરીને શનિ રવિમાં મીટિંગ ગોઠવીએ.
2: અમારી સાથે વાત કરવા માટે ખૂબ આભાર.
3: અમને સાંભળવા માટે સૌનો આભાર.
4: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800-2677-991 આ નંબર પર, 1800-2677-991 અને વેબસાઇટ www.anurupvivah.com.
1: નિર્માણની સંકલ્પના બા એમ જોગલેકર.
0: તો શ્રોતા મિત્રો, આ હતો અનુરૂપ વિવાહ સંસ્થાનો

0: तो हंसते रहिए, मुस्कुराते रहिए दिन भर।
1: दोस्तों हवे थोड़ी जी क्षणों में मुख्य समाचार।
2: नमस्कार, प्रस्तुत छे अत्यारना मुख्य समाचार। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના હેઠળ 2400 કરોડ રૂપિયાના પ્રોત્સાહનોનું વિતરણ કરશે। પ્રધાનમંત્રીએ ભારતને નવીનતા અને ટેકનોલોજીનું વૈશ્વિક કેન્દ્ર ગણાવ્યું। રાષ્ટ્રપતિ મુર્મુ આજે મધ્યપ્રદેશની મુલાકાતે બાદમાં ઓડિશા ખાતે વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે। કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ આજથી મેઘાલયની 2 દિવસની મુલાકાતે। તમિલનાડુ, ગુજરાત, ઉત્તરપ્રદેશ અને હરિયાણામાં કઠોળ અને તેલીબિયાની ટેકાના ભાવે ખરીદીને મંજૂરી અપાઈ।

ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા ખાનગી કંપની દ્વારા બનાવવામાં આવેલું પ્રથમ સ્વદેશી એર કુશન વ્હીકલ આજે ગોવા ખાતે સેવામાં સામેલ કરવામાં આવ્યું. અમેરિકાએ ઈરાની હોર્મુઝ બંદરની નાકાબંધી હટાવી. અલનીનોના સંભવિત પડકારો સામે રાજ્યનું વહીવટીતંત્ર સજ્જ. રાજ્યમાં 1,567 કરોડ રૂપિયાના 15 મોટા ઔદ્યોગિક પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન સહાય મંજૂર. પ્રધાનમંત્રીના 12 વર્ષના સુશાસનની વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરાઈ. ગોંડલની મસાલા ફેક્ટરીમાંથી 1.11 કરોડ રૂપિયાથી વધુનો શંકાસ્પદ જથ્થો સીઝ. રાજ્યભરમાં આગામી 20 જૂન સુધી યોગ સપ્તાહની ઉજવણી કરાશે. દેશભરમાં 21 તારીખે મેડિકલની પ્રવેશ પરીક્ષા નીટ 2026ના વિદ્યાર્થીઓ માટે પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ભાડા પર ઓખા અને ગાંધીનગર કેપિટલ વચ્ચે વિશેષ ટ્રેનો દોડાવાશે. વિકસિત ભારતના સંકલ્પ સાથે જામનગરમાં મંત્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં વિશાળ યોગ શિબિર યોજાઈ. વલસાડ જિલ્લામાં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડ બનાવવાની વિશેષ ઝુંબેશને વેગ આપવામાં આવ્યો.

વિશેષ ટ્રેનો દોડાવાશે. વિકસિત ભારતના સંકલ્પ સાથે જામનગરમાં મંત્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં વિશાળ યોગ શિબિર યોજાઈ. વલસાડ જિલ્લામાં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડ બનાવવાની વિશેષ ઝુંબેશને વેગ આપવામાં આવ્યો. રાજકોટમાં કલેક્ટર ડોક્ટર ઓમપ્રકાશના અધ્યક્ષસ્થાને રાજકોટ જિલ્લા હાઇવે સેફટી ટાસ્કફોર્સની બેઠક યોજાઈ. રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં વરસાદી ઝાપટાં. હોકીમાં ભારતીય ટીમ FIH મહિલા નેશન્સ કંપની સેમીફાઇનલમાં પહોંચ્યું, આવતીકાલે ચીલી સામે ટકરાશે. અને ફિફા વર્લ્ડ કપમાં અમેરિકાના એટલાન્ટાના સ્ટેડિયમ ખાતે રમાયેલી ગ્રુપ એ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ચેક રિપબ્લિકની ટીમને 1-1 થી હરાવી. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: વિવિધ ભારતી 96.7 FM વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ છે અમદાવાદ કેન્દ્ર. થોડી જ વારમાં ગુજરાતી ગીતો સાંભળશો.
1: મન કી બાત હે જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે, કહાની કુછ સફળતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર, મલયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. तो सुनिए इस महीने 28 जून सुबह 11 बजे मन की बात आकाशवाणी, दूरदर्शन के सभी चैनलों और प्रसार भारती के OTT प्लेटफॉर्म वेव्स पर. आप भी माननीय प्रधानमंत्री के मन की बात का हिस्सा बन सकते हैं. इसके लिए आप अपने सुझाव 26 जून तक टोल फ्री नंबर 1800117800 पर रिकॉर्ड कर सकते हैं, या फिर 1922 पर भी कॉल कर सकते हैं. नमो ऐप या MyGov के ओपन फोरम में पोस्ट कर सकते हैं, या पोस्ट बॉक्स नंबर 111 आकाशवाणी दिल्ली पर भेज सकते हैं. तो याद रखें, रविवार 28 जून सुबह 11 बजे मन की बात.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: तब से नॉर्थ ईस्ट से दूरियां घटी हैं।
1: नॉर्थ ईस्ट अब दूर नहीं रहा, नॉर्थ ईस्ट अब दिल के भी पास है, दिल्ली के भी पास है।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: વિજ્ઞાપન પ્રસારણ સેવાના આ પ્રસારણ પરથી આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતો કાર્યક્રમનું આ ગીત શ્યામલ સૌમિલ મુનશીના સ્વરમાં અને સાથે સાથીદારો ગીતના શબ્દો છે સ્નેહલ પટેલના સંગીત શ્યામલ સૌમિલ મુનશીનું

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન સુધી.

તો દોસ્તો, આ હતી ગીતોની મજા, ગુજરાતી ગીતોની મજા, વિવિધ ભારતી 96.7 FM પર. વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ છે અમદાવાદ કેન્દ્ર.

0: હવેનો સમય કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમનો, બસ થોડી જ વારમાં.
1: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે કહાની, કુછ સફળતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર, મલયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. તો સુનિયે ઇસ મહિને 28 જૂન સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર આપ ભી માનનીય પ્રધાનમંત્રી કે મન કી બાત કા હિસ્સા બન સકતે હૈં. ઇસકે લિયે આપ અપને સુઝાવ 26 જૂન તક ટોલ ફ્રી નંબર 1800117800 પર રિકોર્ડ કર સકતે હૈં, યા ફિર 1922 પર ભી કોલ કર સકતે હૈં. નમો એપ યા માય ગોવ કે ઓપન ફોરમ મે પોસ્ટ કર સકતે હૈં, યા પોસ્ટ બોક્સ નંબર 111 આકાશવાણી દિલ્હી પર ભેજ સકતે હૈં. તો યાદ રખે, રવિવાર 28 જૂન

મસ્ત મસ્ત મસ્તી ભર્યા ગીતો, એટલે કે મનમોહક, ઉત્સાહવર્ધક અને નટખટ ગીતો આપણા જીવનમાં કેટલો અદ્ભુત રંગ પૂરે ને. ગમે તેવા ખરાબ વિચારો ચાલતા હોય, મનનો સંઘર્ષ ચાલતો હોય, પણ હળવાશ અને ખુશી આવા ગીતો આપણા મનમાં ભરી દે અને તણાવ દૂર કરવામાં બહુ સરસ ઉત્તમ દવા બની જાય. દોસ્તો, સાંભળીએ કાર્યક્રમમાં આ ગીત હિમેશ રેશમિયા અને સુનિધિ ચૌહાણના સ્વરમાં.

દોસ્તો, મસ્તી જ મસ્તી. ગીતોમાં મસ્તીનો સંચાર, ઉર્જાનો સંચાર. જ્યારે જીવનમાં આપણે કંટાળો આવે ને, ક્યારેક નકારાત્મકતા લાગે, ત્યારે આવા ગીતો શરીરમાં એક નવો ઉત્સાહ અને સકારાત્મક ઉર્જા ભરી દે છે. સાંભળીએ કાર્યક્રમનું આ ગીત, ફિલ્મ ટ્યુબલાઇટનું. ગાયક કલાકારો છે કમલ ખાન, અમિત શર્મા. શબ્દો અમિત ભટ્ટાચાર્યના અને સંગીત પ્રીતમનું.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનો મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન સુધી.

0: રોકી હેન્ડસમ ફિલ્મનું આ ગીત આપે સાંભળ્યું શ્રેયા ઘોષાલના સ્વરમાં. ગીત હતું મનોજ મુનત્સેનું, સાગર લહોરીનું, અને સંગીત હતું સની બાવરા અને ઇન્દર બાવરાનું.
1: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: मन की बात है जन जन की, सभी की कुछ अपनी सी, संघर्षों के कुछ किस्से, कहानी कुछ सफलताओं की, अनकही विरासत की, उम्मीदें नए भारत की। महीने के आखिरी रविवार का रहता है इंतजार, मलयाचल के आंचल से विंध्याचल के आंगन तक, ब्रह्मपुत्र के घाट से हिमालय के विस्तार तक होती है मन की बात प्रधानमंत्री के साथ। तो सुनिए इस महीने 28 जून सुबह 11 बजे मन की बात आकाशवाणी, दूरदर्शन के सभी चैनलों और प्रसार भारती के OTT प्लेटफॉर्म वेव्स पर। माननीय प्रधानमंत्री के प्रसारण के तुरंत बाद मन की बात का प्रादेशिक भाषाओं में अनुवाद आप सुन सकते हैं आकाशवाणी और दूरदर्शन के संबद्ध प्रादेशिक चैनलों पर। मन की बात के प्रादेशिक भाषाओं में अनुवाद का पुनः प्रसारण आप सुन सकते हैं रात 8 बजे आकाशवाणी और दूरदर्शन के सभी प्रादेशिक चैनलों पर। तो याद रखें, रविवार 28 जून सुबह 11 बजे मन की बात।
1: विविध भारती 96.7 FM विज्ञापन प्रसारण सेवानु आज छे अमदावाद केन्द्र। સવારનો 11નો સમય થઈ રહ્યો છે દોસ્તો, ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમ આ સાથે જ સમાપ્ત થાય છે। બસ થોડી જ ક્ષણોમાં મુખ્ય સમાચાર સાંભળશો।
2: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષોમાં ભારતની વિદેશ નીતિએ વસુધૈવ કુટુંબકમ અને રાષ્ટ્ર પ્રથમના મંત્ર સાથે દુનિયામાં એક નવી ઓળખ બનાવી। ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજથી 21 જૂન સુધી કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખની મુલાકાતે, તેઓ લેહ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે। કતારથી એલએનજી ભરેલું એલએનજી સિદિશા જહાજ ભરૂચના દહેજ બંદરે આવી પહોંચ્યું। યુદ્ધ સમાપ્ત થયા બાદ હોર્મુઝ પાર કરનાર પ્રથમ એલએનજી જહાજ ભારત આવ્યું। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે મેઘાલયના પૂર્વોત્તરમાં સૌથી મોટા જૈવિક મસાલા પ્રોસેસિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે બિહારની એક દિવસની મુલાકાતે, તેઓ પટના અને છાપરામાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે। ગુપ્ત માહિતીના આધારે સુરક્ષા દળો મણિપુરમાં વ્યાપક શોધખોળ કામગીરી ચલાવી રહ્યા છે। દરમિયાન વિવિધ ભૂગર્ભ સંગઠનોના 10 સક્રિય સભ્યોની ધરપકડ અને એક અપહરણ કરાયેલ વ્યક્તિને સફળતાપૂર્વક બચાવાઈ। ભારતીય સેનાની શીખ રેજીમેન્ટે અગ્નિવીરોને સશક્ત બનાવવા માટે ગુરૂ નાનક દેવ યુનિવર્સિટી અમૃતસર પંજાબ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા। દેશભરમાં ખાસ કરીને ગ્રામીણ અને ઓછા વિકસિત વિસ્તારોમાં સરકારી ખરીદીની તકોનો વિસ્તાર કરવા સરકારી ઇ માર્કેટ પ્લેસે ગઈ

ગઈકાલે ઈ ગવર્નન્સ સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા. દિલ્હી વડી અદાલતે સોશિયલ મીડિયા મેસેજિંગ પ્લેટફોર્મ ટેલિગ્રામ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો. નવસારીના ખેડગામમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક પ્રાથમિક શાળામાં આયોજિત રાત્રિસભામાં ગ્રામજનો સાથે સંવાદ કર્યો. ગાંધીનગરમાં કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ ગુજરાતની મુલાકાતે તેમણે પેથાપુર તળાવ ખાતે વૃક્ષારોપણ કર્યું. હવામાન વિભાગે આજે આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, હિમાલયની તળેટી અને સિક્કિમમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

0: ગુજરાતની મુલાકાતે તેમણે પેથાપુર તળાવ ખાતે વૃક્ષારોપણ કર્યું. હવામાન વિભાગે આજે આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, હિમાલયની તળેટી અને સિક્કિમમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, થીમ આધારિત ગીતોમાં આપ સૌનું સ્વાગત કરું છું. હું છું આપની દોસ્ત કાનન. આજે આપણે એક અનોખી સંગીત યાત્રા પર નીકળવાના છીએ. ભારતીય શાસ્ત્રીય સંગીતમાં દરેક રાગનો એક નિશ્ચિત સમય હોય છે. પ્રહર મુજબ બદલાતા રાગો આપણા મન અને વાતાવરણને પણ પ્રફુલ્લિત કરે છે. આજે આ કાર્યક્રમમાં આપણે સવારના શાંત પ્રહરથી શરૂઆત કરીને મધ્યાહનના સૂરોને માણીને સાંજની મધુર સંધ્યા સુધીના હિન્દી ફિલ્મી ગીતોની સફર માણીશું. તો ચાલો સૂરના સાગરને માણીએ. ભારતીય શાસ્ત્રીય સંગીતમાં રાગ ભૈરવીને અત્યંત મધુર અને ભક્તિપૂર્ણ રાગ માનવામાં આવે છે. રાગ ભૈરવ એ પ્રાતઃકાલીન સંધિ પ્રકાશ રાગ છે. જ્યારે રાત્રિ વિદાય લેતી હોય અને સવારના પ્રથમ કિરણો ધરતી ઉપર પડતા હોય ત્યારે આ રાગ ગવાય છે. સાંભળવા જઈ રહ્યા છે ફિલ્મ જાગતે રહો, સંગીત સલીલ ચૌધરી, ગાયિકા લતા મંગેશકર અને શબ્દો છે શૈલેન્દ્રના.

હવે પછીનો રાગ લલિત. રાગ લલિત સવારના પ્રથમ પ્રહરમાં ગવાય છે, જેમાં શુદ્ધ અને તીવ્ર બંને મધ્યમનો પ્રયોગ થાય છે. હવે જે ગીત સાંભળીશું તેમાં સંગીત આપ્યું છે નૌશાદે, ફિલ્મ લીડર, શબ્દો શકીલ બદાયુની. માણીશું મોહમ્મદ રફી અને લતા મંગેશકરના યુગલ સ્વરમાં રાગ લલિત પર આધારિત આ રચના.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો દિલ સે થીમ આધારિત કાર્યક્રમ. હવે પછીનું ગીત છે મેરી સુરત તેરી આંખે ફિલ્મનું, મન્નાડેના કંઠે ગવાયેલું અને શૈલેન્દ્રના શબ્દોએ તેને સંગીતથી મઢ્યું છે. બરમંદાએ ગીતના શબ્દો લખ્યા છે. આ ગીત રાગ આહિર ભૈરવ પર આધારિત છે. આ રાગ સવારના લગભગ 9 થી 12 સમયમાં ગાવામાં આવે છે. આ રાગમાં પૂર્વાંગમાં ભૈરવના સ્વરો અને ઉત્તરાંગમાં કાફીના સ્વરોનું મિશ્રણ છે. આમાં તાલ ત્રિતાલમાં નિબદ્ધ થયેલું છે.

હવેનું ગીત છે રાગ ગૌડ સારંગ. રાગ ગૌડ સારંગ એ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતનો એક મધુર રાગ છે, જે બપોરના સમયે ગવાતો રાગ છે. આ રાગનું સુંદર ગીત અલ્લાહ તેરું નામ, જે ફિલ્મ હમ દોનોનું છે, ગાયિકા છે લતા મંગેશકર, સંગીત જયદેવ અને શબ્દો છે સાહિર લુધિયાનવીના.

ફિલ્મ શર્મિલીનું આ ગીત હવે સાંભળીશું, જે રાગ પટદીપ પર આધારિત છે અને આ જે સાંજના સમયે ગવાતો રાગ છે, જેમાં ગીતકાર છે નીરજ, સંગીતકાર એસ ટી બર્મન અને સ્વર આપ્યો છે લતા મંગેશકરે.

હવે પછીનું અંતિમ ગીત સાંભળીશું, રાગ યમનનું. યમન રાગનું પ્રાચીન નામ કલ્યાણ છે. મુસ્લિમકાળથી કલ્યાણને યમનની સંજ્ઞામાં માનવામાં આવે છે. કેટલાક લોકો તેને ઈમન પણ કહેતા. યમનમાં તીવ્ર મધ્યમનો પ્રયોગ અને યમન કલ્યાણમાં બંને એટલે કે શુદ્ધ મધ્યમનો પ્રયોગ થાય છે. બંને મધ્યમનો સાંજના સમયે તે ગવાતા રાગ છે આ. સાંભળીશું ફિલ્મ લાલ પથ્થર, સંગીત હેમંત કુમાર અને આશા ભોંસલેના સ્વરમાં આ ગીત.

આ ગીત આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ લાલ પથ્થર. ગાયક હતા આશા ભોંસલી અને મન્નાડેના યુગલ સ્વર હતો. સંગીત આપ્યું હતું શંકર જય કિશન અને શબ્દો હતા નીરજના. આ સાથે જ દિલ સે થીમ આધારિત ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. મિત્રો, સમય થયો છે તરન્નુમ, જૂના હિન્દી ફિલ્મી ગીતોનું. શરૂ કરીશું. સૌ પ્રથમ ગીત આવશે ફિલ્મ ચૌધરી કા ચાંદ, સ્વર મોહમ્મદ રફી અને સંગીત રવિનું.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો તરન્નુમ કાર્યક્રમ, જેમાં સાંભળી રહ્યા છીએ જૂના હિન્દી ફિલ્મી ગીતો. વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. હવે પછીનું ગીત સાંભળીશું ફિલ્મ અનુરાગ. ગાયક છે લતા મંગેશકર, સંગીત એસ ટી બર્મન અને શબ્દો આનંદ બક્ષીના.

આપ જે ગીત સાંભળી રહ્યા હતા તે હતું ફિલ્મ ગાઈડનું, સ્વર છે લતા મંગેશકરનું, સંગીત હતું એસ ટી બર્મનનું અને શબ્દો હતા શૈલેન્દ્રના. હવે પછીનું ગીત છે ફિલ્મ બરસાત કી રાત, સ્વર મોહમ્મદ રફી, સંગીત રોશનનું અને શબ્દો છે સાહિર લુધિયાનવીના.

શ્રોતા મિત્રો, આ સાથે જ જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ અહીં સમાપ્ત થાય છે. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. થોડીક ક્ષણોમાં બપોરના 12 વાગશે. સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને તેમના જન્મદિવસ પર અભિનંદન પાઠવ્યા. ભારતે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં પાકિસ્તાનની આકરી ટીકા કરી અને સિંધુ જળ સંધિને જૂની અને વર્તમાન પરિસ્થિતિઓ સાથે અસંગત ગણાવી. પ્રધાનમંત્રી કાર્યાલયના રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરનો કઠુઆ જિલ્લો ટૂંક સમયમાં દિલ્હી અમૃતસર કટરા એક્સપ્રેસ કોરિડોર સાથે જોડાશે. ભારતના ઉમેદવાર પ્રોફેસર બિમલ એન પટેલને વર્ષ 2026-2035ના કાર્યકાળ માટે ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલ ફોર ધી લો ઓફ ધી સીના ન્યાયાધીશ તરીકે ચૂંટવામાં આવ્યા. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ રૂફટોપ સોલાર અપનાવવામાં સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ ક્રમે. ગુજરાત દેશમાં સૌથી વધુ યોગ શિક્ષકો અને યોગ વર્ગો ધરાવતું રાજ્ય બન્યું. યોગ બોર્ડે 6 વર્ષમાં 1.5 લાખ યોગ ટ્રેનર્સ તૈયાર કર્યા. એએમસી અને લકુલિશ યોગ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આરોગ્યવર્ધક યોગ શિબિરનું આયોજન કરાયું. ભાવનગર મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ દોષિત વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી હાંકી કાઢવા અને કોલેજમાંથી બરતરફ કરવાના આદેશ આપ્યા. પંચમહાલ જિલ્લાના હાલોલ સ્થિત પોલીકેબ કંપનીમાં પ્રભારી મંત્રી રમેશ કટારાની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની વાયબ્રન્ટ સમિટ યોજાઈ. ગાંધીનગર પોલીસે ગ્રીન કોરિડોર બનાવી 24 વર્ષીય બ્રેઇનડેડ યુવતીના અંગો સમયસર અમદાવાદ સિવિલ પહોંચાડ્યા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પાણીખડક ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ સાથે યોગ અને પ્રાણાયામ કર્યા. આછમણી ગામે ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો અને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો. ફિફા વર્લ્ડ કપમાં આજે મેક્સિકોએ દક્ષિણ કોરિયાને 1-0 હરાવ્યું. આ સાથે જ નોકઆઉટ રાઉન્ડમાં પહોંચનાર મેક્સિકો પ્રથમ દેશ બન્યો.

0: કતારથી એલએનજી ભરેલું એલએનજીસી દિશા જહાજ ભરૂચના દહેજ બંદરે આવી પહોંચ્યું. યુદ્ધ સમાપ્ત થયા બાદ હોર્મુઝ પાર કરનાર પ્રથમ એલએનજી જહાજ ભારત આવ્યું. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર છે. હવે જોઈશું આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. બરાબર 12:05 અમારા મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત કરીશું યાદો કી મહેફિલ. 12:30 મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર. સુરીલા સફર બપોરે 1:00. વંદે માતરમ એક જય ઘોષ જે મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત થશે બરાબર 2:00. 2:35 ગુજરાતી સુગમ ગીતો. 3:00 સખી સહેલી. 4:00 પિટારા. બરાબર 5:00 એટલે કે સાંજની સભામાં કાર્યક્રમ સરગમ. 5:30 સુરીલી સાંજ ગુજરાતી.

એ થશે બરાબર 2 વાગે. 2 વાગે ને 35 મિનિટે ગુજરાતી સુગમ ગીતો, 3 વાગે સખી સહેલી, 4 વાગે પિટારા, બરાબર 5 વાગે એટલે કે સાંજની સભામાં કાર્યક્રમ સરગમ, 5 વાગે ને 30 મિનિટે સુરીલી સાંજ ગુજરાતી ગેરફિલ્મી અને ગુજરાતી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ, સુરીલા સફર હિન્દી રેટ્રો ગીતોનો કાર્યક્રમ બરાબર 6 વાગે, 7 વાગે અમારા મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત કરીશું કાર્યક્રમ જયમાલા, 8 વાગે હવામહેલ, 8 વાગે ને 15 મિનિટે ચિત્રલોક, 9 વાગે આપકે લીએ, 9 વાગે ને 30 મિનિટે ફિલ્મ સંગીત, 10 વાગે છાયાગીત અને 10 વાગે ને 30 મિનિટે અમારા મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત કરીશું ઢલતી જાયે રાત. આ હતી અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશદ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
2: મત મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
4: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
5: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
4: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો. વાહ, દિવસ સુધરી ગયો. ફસાણો.
1: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
2: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: પતા હૈ, લગભગ પૂરે જર્મની કી જનસંખ્યા કે બરાબર તો સિર્ફ કિસાન ક્રેડિટ કાર્ડ દે ચૂકી હૈ ભારત સરકાર 8 કરોડ કિસાનો કો. તભી તો કિસાન કહેતા હૈ કે બીજ સે બાજાર તક દેશ ઉનકે સાથ હૈ.
4: હમારા છોટા કિસાન બાજાર સે મહેંગે વ્યાજ પર ઋણ લેને કે લિયે મજબૂર થા. હમને એસે કરોડો છોટે કિસાનો કો ભી કિસાન ક્રેડિટ કાર્ડ કી સુવિધા સે જોડા.
3: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે.
2: શ્રોતા મિત્રો, હવે અમારા મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત કાર્યક્રમ યાદો કી મહેફિલ.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશદ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
2: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારે મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
4: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
5: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
4: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

શ્રોતા મિત્રો, આ સાથે જ આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. હવે પ્રસ્તુત છે અમારો મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર.

0: योगेन चित्तस्य पदेन वाचम् मलम् शरीरस्य च वैदिकेन योपाकरोतम् प्रवरम् मुनिनम् पतंजलिम् प्राञ्जलि रानतोस्मि। अर्थात जेमणे योग द्वारा मननी अशुद्धियो एटले के चित्तना दोषो दूर कर्या, जेमणे महाभाष्य एटले के व्याकरण पद द्वारा वाणीना दोषो शुद्ध कर्या, અને જેમણે વૈદક શાસ્ત્ર એટલે કે આયુર્વેદ દ્વારા શરીરના રોગો અને મલિનતાનો નાશ કર્યો, તેવા મુનિઓમાં શ્રેષ્ઠ મહર્ષિ પતંજલિને હું બે હાથ જોડીને પ્રણામ કરું છું। વાલી વાલી સખ્યો અને સૌ શ્રોતા મિત્રો, સહયર કાર્યક્રમમાં આપ સૌનું સહર્ષ સ્વાગત કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ। આજના સહયર કાર્યક્રમ સાથે ઉપસ્થિત છે આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી।
1: શ્રોતા મિત્રો, આપણા ભારત દેશે આપણી આર્ય સંસ્કૃતિએ વિશ્વને કેટલી અણમોલ ભેટ આપી છે, જેમાંની એક છે મહર્ષિ પતંજલિએ આપેલ યોગ વિદ્યા। અને હવે ભારતે આ અણમોલ ભેટ આખા વિશ્વને આપી છે। આપણા દેશની સરહદ પાર કરીને યોગ હવે છેક વિદેશમાં પણ લોકપ્રિય છે। વિદેશના લોકો પણ યોગનું મહત્વ હવે સમજતા થયા છે, યોગનો ફાયદો અનુભવતા થયા છે, જેનો શ્રેય જાય છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને। એમના પ્રયાસ થકી જ દર વર્ષે 21મી જૂને સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવે છે।
0: વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગ દિવસની વિધિવત જાહેરાત થયા પછી વર્ષ 2015થી આ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી। આપણે સૌ જાણીએ છીએ કે યોગ એક શારીરિક, માનસિક અને આધ્યાત્મિક અભ્યાસ છે, જેની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પોતે પણ યોગના ગહન અભ્યાસુ છે।
1: દેશના વડાપ્રધાન તરીકે સૌથી લાંબો સમય કાર્યરત રહેવાનો રેકોર્ડ એમણે હાલમાં જ બનાવ્યો છે। વર્તમાન કેન્દ્ર સરકારના 12 વર્ષમાં અનેક સિદ્ધિઓ મેળવવામાં આવી છે, જેમાંની આ પણ એક સિદ્ધિ જ છે ને કે વૈશ્વિક સ્તરે યોગ દિવસની ઉજવણી થઈ રહી છે અને વધુ ને વધુ દેશો આ ઉજવણીમાં જોડાઈ રહ્યા છે, યોગને માનતા થયા છે।
0: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2014ના સંયુક્ત રાષ્ટ્રના સંબોધનમાં 21 જૂનની તારીખ સૂચવી હતી, કારણ કે તે ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ છે અને વિશ્વના ઘણા ભાગોમાં તેનું વિશેષ મહત્વ છે। મિત્રો, વર્ષ દરમિયાન આપણે ઘણા

0: બધા ધાર્મિક તહેવારો ઉજવીએ છીએ, જેમ કે જન્માષ્ટમી, મહાશિવરાત્રી, પર્યુષણ, રામનવમી, ગુડ ફ્રાઈડે, અને આ યાદી તો ઘણી લાંબી છે.
1: તો વળી રક્ષાબંધન, ભાઈબીજ જેવા સામાજિક તહેવારો પણ ઉજવીએ છીએ, પ્રજાસત્તાક દિવસ, ગણતંત્ર દિવસ જેવા રાષ્ટ્રીય તહેવારો પણ, અને હવે 11 વર્ષ પહેલાં શરૂ થયેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે જાણે કે એક વિશિષ્ટ સ્વાસ્થ્ય તહેવારનું સ્વરૂપ લઈ લીધું છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસને બસ 2 દિવસની જ વાર છે ત્યારે એની ઉજવણીનો થનગનાટ આપણે સૌ અનુભવી રહ્યા છીએ.
0: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હવે નજીક છે ત્યારે ચાલો યોગ વિશે થોડું વધુ જાણીએ યોગ નિષ્ણાત પીનલ પટેલ પાસેથી. તેમની સાથે વાતચીત કરી રહ્યા છે નમ્રતા મોદી.
2: પહેલું સુખ તે જાતે ન રહ્યા, આ કહેવત તો આપણે સૌએ સાંભળી જ છે. પણ વર્તમાન સમયમાં આપણે આ સુખને ભૂલી જઈને ભૌતિક સુખ પાછળ દોટ મૂકી છે, જેના સારા અને નરસા પરિણામોથી આપણે સૌ વાકેફ છીએ. છતાં પણ આપણે આપણી શારીરિક અને માનસિક તંદુરસ્તીને સતત અવગણતા રહીએ છીએ. વધારે પડતી વ્યસ્તતા અને ક્યાંક ટાઈમ મેનેજમેન્ટ પણ તેના માટે જવાબદાર છે. આ બધાનો એક ઉપાય છે યોગ. યોગ એ ભારત દેશની સમગ્ર વિશ્વને આપેલી એક સુંદર ભેટ છે. 21 જૂન એટલે વિશ્વ યોગ દિવસ. યોગ એ એક દિવસમાં ઉજવવાની વસ્તુ નથી, યોગ એ દૈનિક પ્રક્રિયા છે, સાધના છે. યોગ આપણી સંસ્કૃતિ છે, જેને વિશ્વ ફલક પર લઈ જવા માટે વર્ષ 2015 21 જૂનના રોજથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી છે. યોગ એ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક પ્રથા છે. હવે આપણો જે સવાલ હતો કે વધારે પડતી વ્યસ્તતા અને ટાઈમ મેનેજમેન્ટનો અભાવ જેના કારણે આપણે આપણી માનસિક અને શારીરિક તંદુરસ્તીને ખોઈ બેઠા છીએ, તો આ બધી સમસ્યાઓનું સમાધાન લઈને અત્યારે આપણી સમક્ષ આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે યોગ નિષ્ણાત પીનલબેન પટેલ. સ્વાગત છે આપનું આકાશવાણીના સ્ટુડિયોમાં પીનલબેન.
3: ખૂબ ખૂબ ધન્યવાદ
2: પીનલબેન. હવે સૌથી પહેલા તો એવું સમજાવો કે જીવનમાં યોગનું મહત્વ શું છે.
3: જી, જેમ આપણે પહેલા કીધું એમ, આજના આધુનિક જીવનમાં ભૌતિક સુખ સગવડો મેળવવા માટે મનુષ્ય જે ભાગદોડ કરી રહ્યો છે એ જ એના માનસિક તણાવનું કારણ બને છે, અને આ જ કારણને લીધે યોગનું આજના યુગમાં મહત્વ ઘણું વધી જાય છે. તમે જુઓ ને તો આમ વ્યક્તિ આગળ પાછળના વિચારોમાં જ ફરતો રહે છે, ભૂત અને ભવિષ્યના જ વિચારો કરે રાખે છે. જ્યારે યોગ એ આપણને આ ક્ષણમાં, વર્તમાનમાં જીવતા શીખવે છે. અત્યારે આપણે જોઈએ તો માનસિક તણાવ, ડિપ્રેશન જેવા માનસિક તકલીફો વધી રહ્યા છે અને તેના કારણે લોકો વ્યસન તરફ આગળ વધે છે, જે દૂર કરવા યોગનું ખૂબ જ મહત્વ વધી ગયું છે. યોગ એકચ્યુઅલી શારીરિક સ્વસ્થતા મેળવવા અને માનસિક વિચારોને સકારાત્મક બનાવવામાં મદદ કરે છે. તો આજના યુગમાં તો યોગનું ઘણું ઘણું મહત્વ છે.
2: બરાબર છે. હવે અત્યારની લાઇફસ્ટાઇલ જ એવી છે કે બધા ખૂબ જ બિઝી હોય છે, તો વ્યસ્ત જીવનશૈલીમાં યોગ માટે સમય કેવી રીતે કાઢી શકાય, અથવા તો આખા દિવસની વ્યસ્તતા વચ્ચે થોડા સમયમાં કેવા યોગ કરી શકાય કે યોગ કેવી રીતે કરી શકાય, એના વિશે થોડું સમજાવો.
3: એકચ્યુઅલી યોગ માટે સમય ફાળવવો જોઈએ અથવા કેવી રીતે સમય કાઢીએ એવું વિચારીએ તો જ સમયનો અભાવ જણાય છે. યોગને તો દૈનિક અંગ બનાવવું જરૂરી છે. જેમ આપણે રૂટીનમાં જમીએ છીએ, નાહીએ છીએ, કામ પર જઈએ છીએ, બાળકો સ્કૂલે જાય છે, એ જેટલું સહજ છે એવી જ રીતે યોગને રોજ કરવાનું સહજ અંગ બનાવી લેવું જોઈએ. તો યોગ ક્યારે કરીશું અથવા કેવી રીતે કરીશું અથવા સમય ક્યારે નીકાળીશું એનો સવાલ જ નહીં રહે.
2: બરાબર છે. હવે યોગ માટે તો એવું છે કે અત્યારના યુવાનો જીમ પ્રત્યે કે પછી બીજી કોઈ કસરત પ્રત્યે વધારે આકર્ષિત છે, અને નાના બાળકોને પહેલા તો જ્યારે આપણે સ્કૂલમાં હતા તો આપણને એક પીટીનો લેક્ચર આવતો હતો, એની અંદર સામાન્ય કસરતો થતી હતી. આજના સમયમાં હવે એ બધું ધીરે ધીરે ધીરે ઓછું થતું જાય છે. બાળકોને પણ બીજી બીજી એક્ટિવિટીઝ કરાવતા હોઈએ છે, પણ આપણે યોગ માટે એટલા પ્રોત્સાહિત નથી કરતા. તો અહીંયા હવે એવું સમજાવો કે બાળકોને કઈ ઉંમરથી યોગની શરૂઆત કરાવી શકાય, તથા દરેકે દરેક ઉંમરના પડાવ, અલગ અલગ પડાવ પર યોગ કેવી રીતે મદદ કરી શકે. અને બીજો પણ એક પ્રશ્ન છે, સગર્ભા મહિલાઓ, એ લોકો આસન કરી શકે ખરા?
3: જી ચોક્કસ. બાળકોની વાત કરીએ તો 10 વર્ષથી

0: બાળકોને યોગ તરફ વાળવા જોઈએ. અને જેમ જેમ બાળકો યોગના આસન કરતા જાય છે, જેમ કે બાળકો માટે ખાસ કરીને પદ્માસન છે, વૃક્ષાસન છે, તાડાસન છે, એ આસનો એમના માટે ખૂબ જરૂરી છે. વૃક્ષાસન કરવાથી બેલેન્સ વધે છે, બેલેન્સ કરવાથી એમની માનસિક શક્તિ, જે એમની સ્મરણ શક્તિ છે, ગ્રહણ શક્તિ છે, એ એમની વધે છે. અને પદ્માસન કરવાથી એમનું બોડીનું સ્ટ્રક્ચર, જે એમનો ગ્રોથ થઈ રહ્યો છે શારીરિક, એમાં એમને મજબૂત બનાવવામાં મદદ કરે છે. અને ભ્રામરી જેવા પ્રાણાયામ તો બાળકો માટે ખૂબ જ જરૂરી છે, જેનાથી એમને ભણવામાં ખૂબ જ મદદ મળે છે. તો બાળકોને 10 વર્ષથી તમે યોગની તરફ વાળી શકાય છે. આપણે જે તમે યુવાનોની વાત કરી કે આજકાલ કસરતની ખૂબ પ્રથા ચાલી રહી છે, યોગમાં આસન કરવામાં લોકોને કદાચ કંટાળો આવી રહ્યો છે પણ કસરત તરફ વધારે વળી રહ્યા છે, તો મુખ્ય વસ્તુ હું એ જણાવવા માંગીશ કે કસરત અને આસનનો મેઇન બે તફાવત છે કે કસરત કરવાથી તમારા શરીરની જડતા વધે છે. અને શરીરની જડતા એટલે અક્કડપણું, સ્ટીફનેસ વધે છે. જ્યારે શરીરની જડતા વધે છે એના લીધે માનસિક જડતા પણ વધે છે. એટલે તમે જુઓ, યુવાનો આજકાલ ખૂબ ચીડિયાપણું વધતું જાય છે, ચીડચીડા થતા જાય છે, જ્યારે યોગ છે એ તમને લચકતા આપે છે. તો તમને ફ્લેક્સિબિલિટી વધારે, તો શરીરની ફ્લેક્સિબિલિટી સાથે સાથે મેન્ટલ ફ્લેક્સિબિલિટી પણ યોગ તમને વધારે છે. અને જ્યારે કસરત કરવામાં આવે ને ત્યારે તમે જોજો, તમારું રુધિરાભિસરણ જે છે અથવા બ્લડ સર્ક્યુલેશન જેને કહીએ છીએ એ ફાસ્ટ થાય છે, એના લીધે તમારું બ્રીધિંગ પણ ફાસ્ટ થાય છે. જ્યારે યોગના આસન કરવાથી તમારા શ્વાસની એનર્જી, તમારી જે પ્રાણ એનર્જી કહેવાય, એ વધે છે. એટલે તમને કસરત કરવાથી જો થાક લાગશે પણ યોગના આસન કરવાથી ક્યારે થાક નહીં લાગે, તમને સ્ફૂર્તિ અને એનર્જી ફીલ થશે. તો એ પણ યુવાનો માટે અત્યારે ખૂબ જ જરૂરી છે. આગળ વડીલો માટે પણ એટલું જ યોગ જરૂરી છે. તમે જુઓ, જેમ જેમ ઉંમર વધતી જાય છે, 50-60 ઉપર જાઓ એમ તમને સાંધાના દુખાવો, ઘૂંટણની તકલીફ, આંગળાઓ જકડાઈ જવા, યાદશક્તિ ધીરે ધીરે ઓછી થવી, આ બધી તકલીફો તમને જોવા મળે છે. જ્યારે યોગના આસનો કરવાથી અને સૂક્ષ્મ વ્યાયામ કરવાથી તમારા જે વાયુની તકલીફ છે એ ધીરે ધીરે દૂર કરે છે. જેમ કે પવન મુક્તાસનની સિરીઝ છે, એ બધું કરવાથી, સૂક્ષ્મ વ્યાયામ કરવાથી તમારા શરીરનો વાયુ દૂર થાય છે. ઘૂંટણની જે કસરતો કરવાથી, ઘૂંટણના જે આસન કરવાથી તમને ઘૂંટણની મજબૂતાઈ વધે છે, તમારે ચાલવાની શક્તિ વધે છે. અને જે જોઇન્ટ્સ પેઇન કહેવાય છે, જે સાંધાનો દુખાવો જે વડીલોમાં થાય છે, એ બધા પણ એ લોકોને દૂર કરવાની ખૂબ જ એમાં મદદ કરે છે. તમે એક સરસ ક્વેશ્ચન પૂછ્યો છે સગર્ભા સ્ત્રીઓ માટે. સગર્ભા સ્ત્રીઓ માટે પણ અત્યારે તમે જુઓ ને તો પ્રોફેશનલી પ્રીનેટલ અને પોસ્ટનેટલ આવા શબ્દો વપરાય છે. પ્રીનેટલ એટલે કે જ્યારે પ્રેગ્નન્સી દરમિયાન, અને પોસ્ટનેટલ એટલે કે બાળકની ડિલિવરી થયા પછી પણ યોગ એમને ખૂબ જ મદદ કરે છે. અને પ્રોફેશનલી યોગ ટીચર્સ હવે ટ્રેનિંગ પણ આપતા હોય છે. જેમ કે સગર્ભા સ્ત્રીને 3 મહિના પતી જાય પછી ડોક્ટરની અનુમતિ મળે એ પછી જ કે તમે સ્વસ્થ છો અને યોગ કરી શકો છો, તો યોગ શિક્ષકની હાજરીમાં ખાસ કરીને યોગ કરવા જ જોઈએ. એનાથી તમને બાળકની તંદુરસ્તી પણ વધે છે, તમારી પોતાની તંદુરસ્તી પણ વધશે. અને અમુક લેડીઝમાં તમે જોશો તો પ્રેગ્નન્સી દરમિયાન મેન્ટલી પણ એ લોકો થોડા લો થઈ જતા હોય છે, ડિપ્રેસ થઈ જતા હોય છે કે હું મારું રૂટીન કામ નથી કરી શકતી, બહાર વધારે નથી જઈ શકતી, મને ખાવામાં થોડા રિસ્ટ્રિક્શન્સ આવી ગયા. તો યોગ કરવાથી એમની માનસિક શક્તિ પણ એ વધારે છે.
1: બરાબર છે. અચ્છા, હવે જ્યારે સગર્ભા મહિલાઓની આપણે વાત કરી રહ્યા છે તો અત્યારે નોર્મલ ડિલિવરી કરતા સિઝર એટલે ઓપરેશન વાળી ડિલિવરીનું વધારે થઈ ગયું છે, તો એના માટે એવું કંઈ ખરું કે જેના લીધે મહિલાઓ પહેલાના સમયમાં જેમ ફ્રી રીતે ડિલિવરી થતી હતી એવું કંઈ કરી શકાય?
0: હા, ચોક્કસ. તમે જુઓ ને તો પહેલાના જમાનામાં સગર્ભા સ્ત્રીઓ છેક 9 મહિના સુધી કચરા પોતાને બધું જ કરતા હતા. તમે જુઓ ને તો પહેલાના જમાનામાં 9 મહિના સુધી સ્ત્રીઓ નીચે બેસીને કચરા પોતા કરી શકતા હતા. તો એ પોતા જે નીચે બેસીને કરે છે તો એ જ રીતના આપણા યોગના આસનો પણ છે, જેમ કે તમે બટરફ્લાય પોઝ અને બદ્ધકોણાસન કહેવાય છે, એ રીતના પોઝ કરવાથી નીચે તમારું નોર્મલ ડિલિવરી કરવામાં આસનો મદદ કરે છે.
1: બરાબર છે. અને જેમ તમે કહ્યું કે પોસ્ટ ડિલિવરી એટલે બાળક આવી જાય એના પછી પણ કંઈક આસન હોય છે?
0: હા, ચોક્કસ. પોસ્ટ ડિલિવરી પણ આસનોની પ્રેક્ટિસ જ્યારે ડોક્ટરની અનુમતિ પછી, 2 મહિના કે 3 મહિના જે પણ ડોક્ટર કે એના પછી, ખાસ કરીને કરવા જોઈએ. કારણ કે જ્યારે નોર્મલ ડિલિવરી થાય છે ત્યારે અમુક નીચેના અંગો થોડા લૂઝ થઈ જાય છે અને અમુક જે આપણા પ્રેગ્નન્સીના પ્રજનન તંત્રના અંગો છે એ થોડાક વીક બનતા હોય છે, નબળા બની જાય છે. તો યોગના આસન કરવાથી નીચેના મસલ્સ તો ટાઈટ થાય છે, સાથે તમને જે તમારે રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ છે એને પણ એક મજબૂતાઈ મળે છે, એ પાછા પોતાના શેપમાં, પોતાના કાર્યક્ષમતામાં વધારો કરી અને એ પાછા વળે છે.
1: બરાબર, ખૂબ સરસ તમે સમજાવ્યું સગર્ભા મહિલાઓને. મને લાગે છે કે થોડો ફાયદો થશે આનાથી. અને પિનલબેન, બીજું તમને એમ પૂછવાનું કે આજે દરેક

0: ની લાઈફ ખૂબ જ બિઝી થઈ ગઈ છે, એટલે કે બધાનું જોબના અવર્સ પણ એવી રીતના છે કે લગભગ બધાની બેઠાડું જીવનશૈલી થઈ ગઈ છે અને સ્ક્રીન ટાઈમ પણ વધી ગયો છે. તો આમાં એટલે કે ઓફિસમાં આટલી વ્યસ્તતા વચ્ચે કે ઓફિસમાં બેઠા બેઠા જો 5 મિનિટનો ટાઈમ કાઢીને પણ કોઈ આસન થઈ શકતું હોય અને એની સાથે સાથે સ્ક્રીન ટાઈમથી જે આંખો ખરાબ થઈ રહી છે તો આંખના મસલ્સને બી થોડું પાવરફુલ બનાવી શકાય એવી રીતના કોઈ આસન હોય તો સમજાવો અમને.
1: ચોક્કસ, જેમ કે તમે કીધું કે ઓફિસમાં અત્યારે બેઠાડું જીવન વધી રહ્યું છે, બેસીને કામ કરવાનું વધી રહ્યું છે, તો એમાં દર 10 થી 15 મિનિટે એકવાર ઊભા થવું જરૂરી છે. જો તમે એટલું ઊભા ના થઈ શકતા હોય તો એટલીસ્ટ અડધો કલાકે એક ગેપ લઈ અને એકવાર ખાલી ઊભા, બીકોઝ તમે કન્ટિન્યુઅસ બેઠેલા આપણે રહીએ છીએ એટલે તમારા ઘૂંટણ વળેલા હોય છે, તમે ક્યારેય સીધી તટ્ટાર કમર રાખીને બેસી પણ નહીં શકો એટલે તમારી કમર પણ વળેલી હોય છે. એટલે તમારે દર 10-15 મિનિટે અથવા અડધો કલાકે એકવાર ઊભા થઈ અને આપણે આમ જેમ કહીને એક લટાર મારીને આવો જસ્ટ ખાલી એવી રીતે એક થોડુંક વોક કરીને આવી અને પાછું તમે ફરીથી કામ તમારું શરૂ કરી શકો છો. એક આ તમારે એડ કરવું જોઈએ લાઈફમાં. અને જે બેઠાડું જીવન તમે કમ્પ્યુટર કામ કરો છો ને ત્યારે ગરદન તમારી આગળની તરફ વળેલી ને ઝૂકેલી જ રહે છે, તો એની માટે જ્યારે તમે આ બ્રેક લો છો ચાલવાનો, એ ચાલતા ચાલતા તમે જ્યારે ઉભા થાવ છો ત્યારે નેક સ્ટ્રેચિંગ કરવું ખૂબ જરૂરી છે. નેકને પાછળની તરફ જેટલું બને એટલું ઉપરની તરફ વાળવું અને જમણી અને ડાબી બાજુ ટ્વિસ્ટિંગ કરવું અને જમણા કાનને જમણા ખભા પાસે અને ડાબા કાનને ડાબા ખભા પાસે સાઈડ બેન્ડિંગ કરવું. આટલું વચ્ચે અડધો અડધો કલાકે કરી શકો છો. અને એક તાડાસન છે, જેમ તમે ચાલો છો એમ એ વખતે તમે બંને હાથને ઉપરની તરફ ખેંચી અને શરીરને એક એક ખેંચાણ આપી શકો છો, તો એ પણ તમને આખું જે બેઠા બેઠા તમે જે એક કલાક કામ કર્યું અથવા અડધો કલાક કામ કર્યું એને તરત રિલેક્સ કરી દેશે.
0: બરાબર, એટલે આ તો મને ખ્યાલ છે ત્યાં સુધી તમે ખુરશીમાં બેસીને પણ બે હાથને સ્ટ્રેચિંગ કરીને
1: ચોક્કસ કરી શકો. ખુરશીમાં બેસીને પણ બે હાથ ઉપર ખેંચીને કરી શકો. અને ખુરશીમાં જો સાઈડના હેન્ડલ હોય તો જમણી બાજુ વળી અને બંને હાથથી જમણું જ હેન્ડલ પકડીને શરીરને જમણી બાજુ ટ્વિસ્ટ કરી દો. એ જ રીતે ડાબી બાજુ ટ્વિસ્ટ કરી દો તો તમારી કમર બી જે બેઠા બેઠા અકડાય છે એ પણ રિલેક્સ થઈ જશે. અને એક તમે બહુ જ સરસ સવાલ પૂછ્યો કે આજકાલ સ્ક્રીન ટાઈમ વધી રહ્યો છે, જે બાળકોમાં પણ મોબાઈલ અને ટીવી જોવાનું વધી રહ્યું છે, પ્લસ ઓફિસ વર્કમાં કમ્પ્યુટરના કામના કારણે પણ સ્ક્રીન ટાઈમ વધી રહ્યો છે, જેના લીધે આંખની તકલીફો અત્યારે, જેમ કે બાળકોને જલ્દી ચશ્મા આવી જાય છે, નંબર વધી જાય છે, એની તકલીફો વધી રહી છે. તો એની માટે જ્યારે પણ કમ્પ્યુટર વર્ક કરી રહ્યા છો તો 10-15 મિનિટે અડધો કલાકે એકવાર આંખો બંધ કરી દો, ફરીથી કામ ચાલુ કરો. દર 10 મિનિટે એકવાર ખાલી આંખો બંધ કરી દો.
0: બરાબર.
1: અને જ્યારે તમે ઉભા થઈ શકો દર અડધો કલાકે એક બ્રેક લઈ અને જેમ સ્ક્રીન જે છે તમે નજીકનું વિઝન છે એટલે તમે નજીકથી જોઈ રહ્યા છો, તો દર અડધો કલાકે ઉભા થઈ અને નજીકની બારી પાસે જઈ અને જે તમને દૂરમાં દૂરની જે વસ્તુ દેખાય એને સ્ટેર કરો, એને જોઈ રાખો એટલીસ્ટ 10-15 સેકન્ડ 30 સેકન્ડ. ફરીથી આંખો બંધ કરી ફરીથી દૂરની વસ્તુ જુઓ, બસ આટલું 30 સેકન્ડ કે 1 મિનિટ માટે કરી ફરીથી તમે તમારી જગ્યા પર બેસીને કામ શરૂ કરી શકો છો.
0: બરાબર, એટલે પેલું જે નજીકની દ્રષ્ટિ અને દૂરની દ્રષ્ટિ એ બંનેનું થાય તો આપણને આંખો ખેંચાય,
1: એ બંનેની વચ્ચેનું બેલેન્સ જળવાઈ રહેશે, એટલે જે તમને આંખો ખેંચાય છે નજીકનું જોઈને એમાં થોડું ઓછું થશે. પ્લસ એક બહુ સરસ વસ્તુ છે કરવા માટે કે મોઢામાં એક પાણી ભરી રાખો અને પછી તમે મોઢામાં પાણી ભરી રાખીને આંખમાં પાણીની છાલક મારો, એ તમને આંખોને ખૂબ જ ઠંડક આપશે અને આંખોની જે થકાવટ હોય છે એ તરત જ તમારી ત્યાં દૂર થઈ જશે.
0: બરાબર. હા, તો સ્ક્રીન ટાઈમ વિશે તમે જે સમજાવ્યું એમાં બાળકો માટે હજી તમે કંઈ કહી શકો કે ભાઈ એ લોકોને કેવી રીતે સ્ક્રીન ટાઈમથી દૂર કરવા?
1: હા, ચોક્કસ. તમને યાદ હોય ને તો આપણે લોકો જ્યારે નાના હતા ને ત્યારે સ્કૂલેથી જઈને જેવા પાછા આવતા હતા બેગ મૂકીને નીચે રમવા જતા રહેતા હતા. એ કલ્ચર હવે થોડું ઓછું થતું જાય છે, એના લીધે બાળકો ઘરમાં ને ઘરમાં હોય છે એટલે એ લોકો ટીવી વધારે જોવે છે, મોબાઈલ જોવે છે, એટલે એમનો સ્ક્રીન ટાઈમ વધી રહ્યો છે. તો દરેક પેરેન્ટ્સ માટે, દરેક મા બાપ માટે એક સરસ ઉપયોગી એક ટ્રીક છે કે દર મહિને એક રવિવાર પકડો અથવા દર 15 દિવસે ઓલ્ટરનેટ જો સન્ડે તમે ટાઈમ કાઢી શકતા હો તો સવારના પોરમાં એક શહેરના એરિયાથી દૂર 10-15 કિલોમીટર દૂર એવી જગ્યાએ જ્યાં કુદરતી વાતાવરણ હોય, જેમ કે નાની ટેકરી છે અથવા કોઈ ઝરણું છે અથવા કોઈ તળાવ જેવું કંઈક છે, ત્યાં બાળકોને લઈ જાઓ. ત્યાં 1-2 કલાક સ્પેન્ડ તમે સમય પસાર કરો. ઘરેથી કંઈક નાસ્તા જેવું લઈ જાઓ, ઉજાણી જેવું અથવા પિકનિક જેવું કરી શકો છો. બાળકોને ખુલ્લા પગે ત્યાં રેતીમાં મેદાનમાં રમવા દો, ટેકરીને ચડવા દો, ઉતરવા દો, થોડુંક પડે વાગે કશો વાંધો નહીં, થોડુંક પાણીમાં

0: ખુલ્લા પગે ઝરણામાં પગ પલાળવા દો. જેમ કુદરતી નેચર સાથે એ જોડાશે એમ એમ એ લોકો અંદરથી શારીરિક અને માનસિક રીતે ખૂબ જ મજબૂત થશે, એમનું પૃથ્વી તત્વ એકદમ સ્ટ્રોંગ બનશે.
1: બરાબર. બીજું મારે એવું પૂછવાનું હતું કે અત્યારના ઉનાળો છે અને હવે તો ધૂમધકતો ઉનાળો કહી શકાય, ગ્લોબલ વોર્મિંગ કહો કે આપણું જ ફેલાયેલું પ્રદૂષણ જેના કારણે ગરમી સતત ને સતત વધી રહી છે, આ ગરમીના લીધે આપણને ઓફિસથી કે સાંજે ઘરે જઈએ, ઇવન ગૃહિણીઓ પણ આખો દિવસ જો ગરમીમાં કામ કર્યું હોય એટલે સાંજ પડે સખત બધા ઇરિટેશન ફીલ કરે, તો આમાં એવું કંઈ થઈ શકે કે જેના લીધે તમે ઠંડક અનુભવી શકો, કે એવું કોઈ આસન કે તમે બેસીને રિલેક્સ થઈ શકો કે જેના લીધે તમને મેન્ટલી થોડું પીસ ફીલ થાય કે તમે ઠંડક અનુભવી શકો?
0: જી, આની માટે એક રામબાણ પ્રાણાયામ આપેલું છે, શીતલી અથવા શીતકારી. જે આમ પ્રાણાયામ તો કહેવાય છે કે ભૂખ્યા પેટે સવારે કરવા જોઈએ, પણ શીતલી અને શીતકારી પ્રાણાયામ એવા છે કે જ્યારે પણ આખા દિવસમાં તમને એવું લાગે કે મને ગરમી લાગી રહી છે, અથવા અત્યારે ઉનાળામાં થોડુંક બી ખાઈએ તો અપચો જેવું કે થોડુંક તમને બેક આવતું હોય એવું તમને થોડું લાગે છે, તો એ વખતે જમ્યા પછી પણ 5 કે 6 રાઉન્ડ શીતલી અથવા શીતકારી પ્રાણાયામના કરી લેશો તો તરત તમને એ ઠંડક અનુભવ કરશે, તરત તમને શાંતિ મળશે. ઇવન રાતે સૂતા વખતે પણ તમને 5 વખત શીતલી કરી લઈએ તો તમારું બોડી રિલેક્સ થશે, ઠંડકના લીધે તમને ઊંઘ પણ જલ્દી આવી જશે.
1: તો પિનલબેન, તમારી સાથે વાત કરવાની ખૂબ મજા આવી, અને યોગા વિષય પર અમારા શ્રોતાઓને તમારા તરફથી કોઈ સંદેશો, ખાસ કોઈ મેસેજ?
0: હું મારા તરફથી એટલું કહીશ કે દરેકે દરેક જણને યોગ સાથે જોડાયેલું રહેવું ખૂબ જ જરૂરી છે. યોગ જીવનનું અંગ બનાવી લેવું ખૂબ જ જરૂરી છે. યોગ એટલે ખાલી આસન અને પ્રાણાયામની વાત નથી, પણ યોગ એક સમતા આપે છે, એક બેલેન્સ આપે છે. જેમ કે અત્યારે સપોઝ તમે જોવો ને તો ગરમી છે તો લોકો ગરમી છે કરે છે, પણ યોગ તમને શીખવાડે છે કે ગરમીને પણ કેવી રીતે સ્વસ્થતાપૂર્વક સહન કરવી, ઠંડીને પણ સ્વસ્થતાપૂર્વક સહન કરવી. તો જે વસ્તુ અથવા પરિસ્થિતિ આપણા હાથમાં નથી એની માટે સમતાનો ભાવ લાવો, એવું જ શ્રી કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતામાં પણ કીધેલું છે. તો યોગ એક સમતા છે, અને એની સાથે આસન અને પ્રાણાયામની પ્રેક્ટિસ કરવાથી એ સમતા પણ વધે છે, અને યોગ સાથે જોડાઈ રહેવા માટેનું એક માધ્યમ પણ આસન અને પ્રાણાયામ છે.
1: ખૂબ સરસ, તમે તો જોડે જોડે ભગવદ્ ગીતાનો પણ સંદેશો આપી દીધો શ્રોતાઓને. તો પિનલબેન, અમારા આકાશવાણીના સ્ટુડિયોમાં આપ આવ્યા, શ્રોતાઓને આટલો સરસ સંદેશો આપ્યો, યોગ વિશે માહિતી આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
0: ખૂબ ખૂબ ધન્યવાદ આપનો.
2: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા પિનલ પટેલ સાથેની નમ્રતા મોદીની વાતચીત. આશા રાખીએ કે આ વાતચીતમાંથી આપને ઘણું જાણવા મળ્યું હશે અને આ વાતચીત સાંભળવાની મજા આવી હશે. શ્રોતા મિત્રો, શરીરના સ્વાસ્થ્ય માટે જેમ યોગ જરૂરી છે, તેમ સમાજના સ્વાસ્થ્ય માટે, સમાજના હિત માટે સારી માનસિકતા જરૂરી છે.
3: મિત્રો, આજે છે ઇન્ટરનેશનલ ડે ફોર ધ એલિમિનેશન ઓફ સેક્સ્યુઅલ વાયોલન્સ ઇન કોન્ફ્લિક્ટ, એટલે કે સંઘર્ષમાં જાતીય હિંસા નાબૂદ કરવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ. દર વર્ષે 19 જૂનના રોજ આ દિવસ મનાવવામાં આવે છે.
2: કોઈ યુદ્ધ થાય, હિંસક પરિસ્થિતિ ઊભી થાય, સશસ્ત્ર સંઘર્ષ ચાલતો હોય ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઘણું નુકસાન થાય છે. સાથે જ આપણે સમાચારના માધ્યમથી વાંચતા કે સાંભળતા હોઈએ છીએ કે તે વખતે જાતીય હિંસા પણ થતી હોય છે.
3: જાતીય હિંસાના કારણે કોઈની પણ ખુવારી થઈ શકે છે, પણ ઘણું ખરું મહિલાઓ આ અત્યાચારનો ભોગ વધુ બને છે. સંઘર્ષ દરમિયાન થતી આવી જાતીય હિંસા આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે ગંભીર ખતરારૂપ છે.
2: આ દિવસ મનાવવાનો મુખ્ય હેતુ છે કે સંઘર્ષ દરમિયાન થતી જાતીય હિંસા વિશે જાગૃતિ લાવવી, પીડિતો અને બચી ગયેલા લોકોના પાયાના અધિકારોનું રક્ષણ કરવું, દોષિતોને જવાબદાર ઠેરવવા અને ન્યાય સુરક્ષિત કરવો.
3: ભવિષ્યમાં આવી હિંસા અટકાવવા માટે વૈશ્વિક સ્તરે સૌ જાગૃત થાય અને સહકાર આપે તે ખૂબ જ જરૂરી છે. આમ પણ જ્યારે આવી સંઘર્ષની કે યુદ્ધની પરિસ્થિતિ હોય ત્યારે અસરગ્રસ્ત લોકો ઘણી બધી મુશ્કેલીઓમાં હોય છે.
2: એવામાં થતા જાતીય અત્યાચાર પડ્યા પર પાટું કે દાજ્યા પર ડામ જેવો અનુભવ કરાવે છે, અને એટલે જ આજનો દિવસ માનવ ગૌરવ, સમાનતા અને માનવ અધિકારોના રક્ષણનો સંદેશ આપે છે.
3: તો ચાલો મિત્રો, આજના દિવસે વિશ્વમાં શાંતિનો મૈત્રી

સ્ત્રીનો સમભાવનો પ્રચાર પ્રસાર થાય એવો ભાવ મનમાં રોપીએ અને આ વિચારને ભાવ જગતમાં વહેતો મૂકીએ. આપણે સૌ એ ભાવના ભાવીએ. લોકા સમસ્તા સુખીનો ભવંતુ. લોકમાં રહેતા બધા જ લોકો સુખી થાઓ.

0: આ શુભ ભાવના ભાવતા ભાવતા આજના દિવસ માટે આપો અનુમતિ આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને. આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો, સાથે જ આપના દૈનિક જીવનમાં યોગનું શું સ્થાન છે એ પણ અમને ચોક્કસથી જણાવજો. આ સરનામે નિયામક શ્રી સૈયર કાર્યક્રમ વિભાગ આકાશવાણી કેન્દ્ર આશ્રમ રોડ નવરંગપુરા અમદાવાદ 380009. આપ અમને ઈમેલ પણ કરી શકો છો. ઈમેલ આઈડી છે abadsahir@gmail.com. આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર, પ્રસ્તુત કરતા હતા હિતેશ માવાણી.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
1: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.

0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડ નો છે.
1: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં, સફાઈ નું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ ની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
3: FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, બપોરના એક થવા આવ્યા છે. પ્રસ્તુત છે અમારા મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત કાર્યક્રમ સુરીલા સફર થોડી ક્ષણોમાં.

0: આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રધાનમંત્રી વિકાસ ભારતી રોજગાર યોજના હેઠળ 2400 કરોડ રૂપિયાના પ્રોત્સાહનોનું વિતરણ કરશે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે કહ્યું, જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અને અવિભાજ્ય અંગ છે, હંમેશા રહેશે. ભારતનું એલએનજી ટેન્કર દિશા હોર્મુઝ સામુદ્ર ધુની પસાર કરી ગુજરાતના દહેજ બંદરે પહોંચ્યું. રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થાએ રવિવારે યોજાનારી નીટ યુજી પુનઃ પરીક્ષામાં બેસનારા ઉમેદવારો માટે સત્તાવાર વોટ્સઅપ ચેનલ શરૂ કરી અને ફિફા વિશ્વકપમાં મેક્સિકો દક્ષિણ કોરિયાને હરાવી નોકઆઉટ રાઉન્ડમાં પહોંચ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં પીએમ વિકાસ ભારત રોજગાર યોજના હેઠળ 2400 કરોડ રૂપિયાના પ્રોત્સાહનોનું વિતરણ કરશે. ઉલ્લેખનીય છે કે આ યોજનાથી દેશભરમાં 15 લાખ નોકરીઓનું સર્જન થયું છે. શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ઓગસ્ટ 2025માં શરૂ થયેલી આ યોજના હેઠળ ઔપચારિક કાર્યબળમાં 63 લાખથી વધુ કામદારો ઉમેરાયા છે, જેમાંથી લગભગ 30% મહિલાઓ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મધ્યપ્રદેશના ઓમકારેશ્વરમાં આંતરરાષ્ટ્રીય સિકલસેલ દિવસ નિમિત્તે યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સભાને સંબોધતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રીય સિકલસેલ એનેમિયા નાબૂદી મિશન હેઠળ રાજ્ય સરકારની સિદ્ધિઓની પ્રશંસા કરી અને 2047 પહેલા સિકલસેલ રોગ નાબૂદ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.
1: राष्ट्रीय सिकल सेल एनीमिया उन्मूलन मिशन के अंतर्गत मध्य प्रदेश ने जो बहुआयामी उपलब्धियां हासिल की है, इसके लिए मैं राज्य सरकार की सराहना करती हूं। वर्ष 2023 में राष्ट्रीय मिशन का शुभारंभ करते समय जो अनेक बड़े लक्ष्य देश के सामने रखा गया थे, उनमें से स्क्रीनिंग का लक्ष्य समय से पहले ही पूरा हो गया है. 9000 शिशुओं से लेकर 40 वर्षों की आयु तक के 7 करोड़ से ज्यादा लोगों की स्क्रीनिंग का लक्ष्य पूरा हो चुका है.
0: કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુએ રાષ્ટ્રીય સિકલસેલ એનિમિયા નાબૂદી મિશન 2047 હેઠળ આયોજિત એક વિશેષ પ્રદર્શનની મુલાકાત લીધી. તેમની મુલાકાતના આગામી તબક્કામાં રાષ્ટ્રપતિ ઓડિશાના રેરંગપુર જશે, જ્યાં તેઓ અનેક વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજથી 3 દિવસની લદ્દાખની મુલાકાતે છે. મુલાકાત દરમિયાન ઉપરાષ્ટ્રપતિ આવતીકાલે લુકુંગ ગામની મુલાકાત લેશે, જ્યાં તેઓ સ્થાનિક સ્વસહાય જૂથો સાથે વાતચીત કરશે. તેઓ વાયબ્રન્ટ વિલેજ કાર્યક્રમ હેઠળ સરહદી વિસ્તારમાં ચાલી રહેલા વિકાસ પ્રોજેક્ટની પણ સમીક્ષા કરશે. બાદમાં યુદ્ધ સ્મારક પર શ્રદ્ધાંજલિ આપશે. શ્રી રાધાકૃષ્ણન 21 જૂને લેહમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણીમાં ભાગ લેશે.

0: યુવાનો, સશસ્ત્ર દળોના કર્મચારીઓ અને વિવિધ સંગઠનોના સભ્યો યોગ દ્વારા સર્વાંગી સ્વાસ્થ્ય અને સુખાકારીના સંદેશને પ્રોત્સાહન આપવા માટેના યોગ દિવસ કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને તેમના જન્મદિવસ પર અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવી છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ પણ શ્રી ગાંધીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. જમ્મુ અને કાશ્મીર અંગે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના 62મા સત્રમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આરોપોને ભારતે નકારી કાઢ્યા અને કહ્યું કે જમ્મુ અને કાશ્મીર ભારતનું અભિન્ન અને અવિભાજ્ય અંગ છે અને હંમેશા રહેશે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી મિશનના પ્રથમ સચિવ અનુપમા સિંઘે યુએન માનવાધિકાર પરિષદના 62મા સત્રમાં પાકિસ્તાન પર ઘરેલુ પડકારોથી ધ્યાન હટાવવા અને આતંકવાદને સતત સમર્થન આપવા માટે પ્રચારનો ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે પાકિસ્તાન પીઓકેમાં થઈ રહેલી ઘટનાઓ પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, જ્યાં તાજેતરમાં વિરોધ અને અશાંતિ વધી છે. ભારતે આ પરિષદમાં પાકિસ્તાનની આકરી ટીકા કરતા સિંધુ જળસંધિને જૂની અને વર્તમાન પરિસ્થિતિઓ સાથે અસંગત ગણાવી છે. આ કરારને વર્તમાન પરિસ્થિતિઓથી વિપરીત ગણાવતા ભારતે જણાવ્યું કે જે દેશ આતંકવાદને પ્રોત્સાહન આપે તે સદભાવના અને મિત્રતાના આધારે સહયોગથી લાભ મેળવવાની અપેક્ષા રાખી શકે નહીં. સુશ્રી સિંહે ભારત સામેના પાકિસ્તાનના આરોપોને ફગાવતા આંતરરાષ્ટ્રીય મંચ પર દ્વિપક્ષીય મુદ્દાઓ વારંવાર ઉઠાવવાના પાકિસ્તાનના પ્રયાસોની ટીકા કરી. જમ્મુ અને કાશ્મીરનો કઠુઆ જિલ્લો ટૂંક સમયમાં દિલ્હી અમૃતસર કટરા એક્સપ્રેસવે કોરિડોર સાથે જોડાશે. કઠુઆમાં એક જાહેરસભાને સંબોધતા રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આ જાહેરાત કરતા કહ્યું કે રહેવાસીઓ અને ઉદ્યોગોને સ્વચ્છ ઉર્જા પૂરી પાડવા માટે ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટ પણ શરૂ કરવામાં આવશે. તેમણે શાહપુર કાંડી પ્રોજેક્ટ, ઉઝ બહુહેતુક પ્રોજેક્ટ અને દિલ્હી અમૃતસર કટરા એક્સપ્રેસવે સહિત અનેક મોટા પ્રોજેક્ટનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે શાહપુર કાંડી પ્રોજેક્ટ લગભગ પૂર્ણ થઈ ગયો છે. આ પ્રોજેક્ટ આ પ્રદેશના લોકોની દાયકાઓ જૂની આકાંક્ષાઓ પૂર્ણ કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABEDને ફોલો કરશો. ભારતનું એલએનજી ટેન્કર દિશા હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થયા બાદ ગુજરાતના દહેજ બંદરે સફળતાપૂર્વક પહોંચી ગયું છે. મધ્ય પૂર્વમાં થયેલા સંઘર્ષ અને ત્યારબાદ જાહેર થયેલા યુએસ ઈરાન સમજૂતી પછી હોર્મુઝ માર્ગ પાર કરનાર આ પ્રથમ ભારતીય એલએનજી જહાજોમાંનું એક માનવામાં આવે છે. આ જહાજ તેકતારના રાસ લાફાન ટર્મિનલથી 62,370 મેટ્રિક ટન લિક્વિફાઇડ નેચરલ ગેસનું વહન કરી રહ્યું છે. આ જહાજે 15 જૂનના રોજ હોર્મુઝની ખાડી સફળતાપૂર્વક પાર કરી હતી. આ કાર્ગો સમગ્ર દેશમાં એલએનજી ઉપલબ્ધતાને મજબૂત બનાવશે અને પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે સ્થિર ઉર્જા પુરવઠો સુનિશ્ચિત કરશે. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કેન્દ્ર સરકાર ગુજરાતમાં ચિત્તાના વસવાટ અંગે વિચાર કરી રહી છે. પ્રોટોકોલ અને નિયમો મુજબ આ અંગે નિર્ણય લેવાશે. ગુજરાતના ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી યાદવે રાજ્યમાં સિંહોના મૃત્યુ અંગે પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું આ બાબતે કેન્દ્રીય વન વિભાગ નજર રાખી રહી છે. સિંહોના સંવર્ધન માટે કેન્દ્ર સરકાર સંપૂર્ણ પ્રયાસરત હોવાનું પણ તેમણે ઉમેર્યું.
1: पिछले दिनों जो घटनाएं घटी हैं, मैंने पहले भी अभी जवाब दिया है, गुजरात के वन मंत्री और सरकार पूरी तरीके से संवेदनशील होकर के कार्य कर रही है और उस पर हम लोगों ने नियंत्रण भी किया है. यहाँ पर दुनिया के अफ्रीकन देशों में लॉयन की संख्या कम हो रही है, हमने एस्टिमेशन भी किया था, वो संख्या भी बड़ी है. और मैं भी कुछ दिनों पहले लॉयन डे पे वहाँ गया था, समीक्षा करी है और हम संवेदनशीलता के साथ उसको पूरा कर.
0: ઉપરાંત શ્રી યાદવે ગાંધીનગરમાં ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ GIDC ખાતે ઉદ્યોગકારો સાથે સંવાદ કર્યો, તેમજ તેમના દ્વારા તૈયાર કરાતા વિવિધ ઉપકરણોને પણ નિહાળ્યા હતા. અગાઉ શ્રી યાદવે ગાંધીનગરમાં પેથાપુર તળાવ ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTAએ રવિવારે યોજાનારી નીટ UG પુનઃ પરીક્ષામાં બેસનારા ઉમેદવારો માટે એક સત્તાવાર વોટ્સઅપ ચેનલ શરૂ કરી છે. NTAએ સ્પષ્ટ કર્યું કે બધા સત્તાવાર વોટ્સઅપ સંદેશાઓ ફક્ત તેના ચકાસાયેલ નંબર 91-78-97-88-82 દ્વારા મોકલવામાં આવશે. એજન્સીએ ઉમેદવારોને એનટીએ તરફથી આવતા કોઈપણ સંદેશા ઉપર વિશ્વાસ કરતા પહેલા વાદળી ચકાસણી ચિહ્ન અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી નામ તપાસવાની સલાહ આપી છે. એનટીએ સ્પષ્ટ કર્યું કે જે ઉમેદવારોએ 21 જૂનની પુનઃ પરીક્ષા માટે પહેલાથી જ તેમના પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરી લીધા છે તેમને ફરીથી ડાઉનલોડ કરવાની જરૂર નથી.

0: મોહનસિંહે વધુમાં જણાવ્યું કે 3 મેની પરીક્ષા માટે જારી કરાયેલ પ્રવેશકાર્ડ પુનઃ પરીક્ષા માટે માન્ય રહેશે નહીં, કારણ કે ઘણા ઉમેદવારોને તેમના પસંદગીના શહેરોમાં નવા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. દિલ્હી વડી અદાલતે સોશિયલ મીડિયા મેસેજિંગ પ્લેટફોર્મ ટેલિગ્રામ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે, જેમાં 21 જૂને યોજાનારી નીટ યુજી પુનઃ પરીક્ષા પહેલા તેની સેવાઓને અસ્થાયી રૂપે સ્થગિત કરવાના સરકારના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. અદાલતે પ્રશ્ન કર્યો હતો કે ઉમેદવારો દ્વારા પ્લેટફોર્મનો દુરૂપયોગ થવાની સંભાવનાને કારણે આશરે 15 કરોડ વપરાશકર્તાઓના અધિકારોને કેવી રીતે સીમિત કરી શકાય. કેન્દ્ર સરકારે દલીલ કરી કે ટેલિગ્રામની બોટ જેવી પ્રકૃતિ અને ક્લાઉડ આધારિત કામગીરી મોટા પાયે લીક થયેલી સામગ્રીનો પ્રસાર કરવાની ક્ષમતા ધરાવે છે, જેના કારણે દુરૂપયોગ થવાની સંભાવના છે. ફિફા વિશ્વકપમાં આજે મેક્સિકોએ દક્ષિણ કોરિયાને 1-0 હરાવ્યું અને આ સાથે નોકઆઉટ રાઉન્ડમાં પહોંચનાર મેક્સિકો પ્રથમ દેશ બન્યો છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે બિહારના એક દિવસના પ્રવાસે છે. શ્રી વૈષ્ણવ પટણા અને છાપરામાં આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ પટણામાં સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક ઓફ ઇન્ડિયાની મુલાકાત લેશે. શ્રી વૈષ્ણવ છાપરા રેલવે સ્ટેશનથી છાપરા દિલ્હી એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના હેઠળ 2400 કરોડ રૂપિયાના પ્રોત્સાહનોનું વિતરણ કરશે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે કહ્યું, જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અને અવિભાજ્ય અંગ છે, હંમેશા રહેશે. ભારતનું એલએનજી ટેન્કર દિશા હોર્મુઝ સામુદ્ર ધુની પસાર કરી ગુજરાતના દહેજ બંદરે પહોંચ્યું. રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થાએ રવિવારે યોજાનારી નીટ યુજી પુનઃ પરીક્ષામાં બેસનારા ઉમેદવારો માટે સત્તાવાર વોટ્સઅપ ચેનલ શરૂ કરી અને ફિફા વિશ્વકપમાં મેક્સિકો દક્ષિણ કોરિયાને હરાવી નોકઆઉટ રાઉન્ડમાં પહોંચ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: વિશેષ જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે. પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
2: पुरस्कार मिला है, ये हमारे श्रोताओं ने अलग अलग जगह पर लिखे हैं और वो सब मिलाकर मैं आपको बताते जा रही हूँ. हमारे श्रोताओं ने बताया कि उन्हें ग्रेमी अवार्ड मिला है और उसके साथ ही उन्हें साथ में नेशनल फिल्म अवार्ड, फिल्मफेयर अवार्ड्स, 22 फिल्मफेयर अवार्ड मिले हैं, 5 नेशनल फिल्म अवार्ड मिले हैं. हमारे श्रोताओं ने कितना ज्ञान है आपको, कितनी सारी चीज़ें आप बता देते हैं. और ज्ञानपीठ अवार्ड भी उनके नाम पर है. इतने सारे अवार्ड्स के साथ में हमारे उनके लिखे गीतों को वहाँ तक पहुँचाना, विश्व स्तर तक पहुँचाना, वह भी बड़ी बात है. और हमारे एक श्रोता लिखते हैं कि सच है कोई एक दो गीतकार में सफ़र सुहाना कहाँ होगा. योगेश जी, माया, गोविंद, सावन कुमार जी, जाने कितने सारे गीत हैं. रोते हुए को हंसाने वाले निदा फाजली जी, और पूरी हीर राजा पद्य वद्य करने वाले कैफी आजमी जी. सच बात है, कितना कितने सारे लोगों को हम लेकर आएंगे, पर प्रयास करेंगे जितना अधिक ले सकें. चलिए अब हम चलते हैं अगले गीत की तरफ जल्दी से. और ये जो गीत है ये बहुत खूबसूरत सा है और इस गीत को आपको सुनना है और इस गीत को सुनने के साथ बताना है कि ये गीतकार कौन है, है ना, और गीतकार के साथ संगीतकार कौन है और इनका लिखा कोई भी वाक्य या कोई भी पद अगर आपको पसंद आया है, कोई कविता या इसी गीत से कहीं से कुछ भी, तो बताइएगा. वैसे मैं आपको बता दूं, ये गीतकार गोपालदास नीरज हैं. तो गोपालदास नीरज की किसी भी रचना को आप हमारे साथ साझा कर सकते हैं और ये गीत सुनिए, बताइए इसके संगीतकार कौन हैं.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશદ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

0: जानते हो दोस्तों, जिसे हम सिर्फ चिलचिलाती धूप कहते थे, आज उसी धूप से हम अपनी छतों पर ऊर्जा बना लेते हैं। तभी तो आज लगभग 37 लाख घर पीएम सूर्य घर बने हैं, जिससे देश का बिजली बिल घटा है और आत्मविश्वास बढ़ा है।
1: एक दशक पहले भारत सोलर पावर के मामले में बहुत पीछे था, लेकिन आज सोलर पावर के मामले में भारत दुनिया के टॉप 5 देशों में आ गया।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के। पता है, जो नॉर्थ ईस्ट कभी दूर लगता था, वो हमारे दिलों के और करीब आ गया है पिछले 12 सालों में। जब से नॉर्थ ईस्ट के नेशनल हाईवे की लंबाई बढ़कर 16,200 किलोमीटर हुई है, सिक्किम और अरुणाचल को पहली बार एयर कनेक्टिविटी मिली है, तब से नॉर्थ ईस्ट से दूरियां घटी हैं।
1: नॉर्थ ईस्ट अब दूर नहीं रहा, नॉर्थ ईस्ट अब दिल के भी पास है, दिल्ली के भी पास है।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: विशेष जयमाला दर बुधवारे अने शनिवारे सांजे 7 वागे, प्रायोजक देवदर्शन धूप अगरबत्ती।
3: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી। આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની। 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના। આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની। 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ। આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત।

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે કેન્દ્ર સરકાર ગુજરાતમાં ચિત્તાના વસવાટ અંગે વિચાર કરી રહી છે. પ્રોટોકોલ અને નિયમો મુજબ આ અંગે નિર્ણય લેવાશે. ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી યાદવે રાજ્યમાં સિંહોના મૃત્યુ અંગે પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે આ બાબતે કેન્દ્રીય વન વિભાગ નજર રાખી રહી છે. સિંહોના સંવર્ધન માટે કેન્દ્ર સરકાર સંપૂર્ણ પ્રયાસરત હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
1: पिछले दिनों जो घटनाएं घटी हैं, मैंने पहले भी अभी जवाब दिया है, गुजरात के वन मंत्री और सरकार पूरी तरीके से संवेदनशील होकर के कार्य कर रही है और उस पर हम लोगों ने नियंत्रण भी किया है. एक जहां पर दुनिया के अफ्रीकन देशों में लॉयन की संख्या कम हो रही है, हमने एस्टिमेशन भी किया था, वो संख्या भी बड़ी है. और मैं भी कुछ दिनों पहले लॉयन डे पे वहां गया था, समीक्षा करी है और हम संवेदनशीलता के साथ उसे पूरा कर.
0: શ્રી યાદવે આજે ગાંધીનગરમાં ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ GIDC ખાતે ઉદ્યોગકારો સાથે સંવાદ કર્યો, તેમજ તેમના દ્વારા તૈયાર કરાતા વિવિધ ઉપકરણોને પણ નિહાળ્યા હતા. અગાઉ શ્રી યાદવે ગાંધીનગરમાં પેથાપુર તળાવ ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે ગત 12 વર્ષમાં દેશ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ દ્વારા વ્યાખ્યાયિત શાસન મોડલ તરફ આગળ વધી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ કાર્યક્રમની ઉજવણી નિમિત્તે ગાંધીનગરમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનને સંબોધતા શ્રી યાદવે કહ્યું હતું કે સરકારે નિર્ણાયક સંસાધનો આર્થિક રીતે નબળા લોકો સુધી સીધા પહોંચાડવાનું વિશાળ કાર્ય પૂર્ણ કર્યું છે. તેમણે ઉમેર્યું કે આજે સરકારની સિદ્ધિઓએ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત તરફની સફર માટે મજબૂત પાયો નાખ્યો છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ભારત હવે વિશ્વની 4થી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવ્યું છે અને વૈશ્વિક આર્થિક મંદી વચ્ચે પણ ભારતે સ્થિતિસ્થાપક વૃદ્ધિદર જાળવી રાખ્યો છે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી રક્ષા ખડસેએ સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની મુલાકાત લીધી. સેવા પખવાડિયા અંતર્ગત તેઓ સ્વચ્છતા અભિયાનમાં પણ જોડાયા હતા. ત્યારબાદ વૃક્ષારોપણ કરી તેમણે NSS અને માય ભારતના સ્વયંસેવકો સાથે સંવાદ કરી રાષ્ટ્ર નિર્માણમાં યુવાનો અને મહિલાઓની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.
2: जो भी 12 साल में हमारे देश को आगे बढ़ाने के लिए जो जो पॉलिसी की गई है, जो योजनाएं की है, उसके बारे में हम लोगों के बीच में जाके इसके बारे में बातचीत करें. इसीलिए आज मुझे सूरत पार्टी की तरफ से दिया गया, यहाँ पे प्रेस कॉन्फ्रेंस भी होगी और उसके साथ ही अलग अलग प्रोग्राम भी हमने यहाँ पे कंडक्ट किए. जैसा आपने देखा कि यूनिवर्सिटी में यहाँ प्लांटेशन का हमने प्रोग्राम किया, स्वच्छता अभियान का काम किया.
0: સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં સવારે 5 વાગ્યાની આસપાસ વરસાદના કારણે પાટિયા પુલ નજીક પથ્થર ધરાશાયી થતા 2 લોકોના મોત થયાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, તેમાંથી 3 લોકોને હાલોલની રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. આ અંગે પ્રાંત અધિકારી JD પટેલે વધુ માહિતી આપી.
3: ये रोड का होलिस्टिक इंस्पेक्शन करने के लिए डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन ने एक टीम बनाई है. टीम में रेवेन्यू डिपार्टमेंट, पुलिस डिपार्टमेंट, फॉरेस्ट डिपार्टमेंट और रोड एंड बिल्डिंग डिपार्टमेंट्स के अधिकारी मौजूद रहेंगे. वो

0: पूरे रूट का इंस्पेक्शन करके कोई क्रिटिकल पॉइंट्स है तो उसे आइडेंटिफाई करके करेक्टिव स्टेप लेके उसके बाद यात्रा जैसे थी वैसे शुरू करेंगे। तब तक के लिए यात्रा 2 घंटे के लिए फिलहाल स्टॉप की गई है।
1: અંદાજે 62,370 મેટ્રિક ટન એલએનજી ભરેલું માલવાહક જહાજ દિશા ભરૂચના દહેજ બંદરે પહોંચ્યું છે. 15 જૂને આ જહાજ હોર્મુઝ સમુદ્ર ધુનીમાંથી સુરક્ષિત રીતે પસાર થયું હતું. શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની આગેવાની હેઠળ કન્સોર્ટિયમ દ્વારા આ જહાજનું સંચાલન કરાય છે અને તે પેટ્રોનેટ એલએનજી માટે કાર્યરત છે. ભાવનગરમાં મેડિકલ કોલેજના રેગિંગ પજવણી મામલાના દોષિત વિદ્યાર્થીઓને છાત્રાલયમાંથી હાંકી કાઢવા અને કોલેજમાંથી બરતરફ કરવાના આદેશ અપાયા છે. સત્તાવાર યાદી મુજબ આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાની સૂચનાથી ગઈકાલે યોજાયેલી એન્ટી રેગિંગ કમિટીની બેઠક રાત્રે 2 વાગે પૂર્ણ થઈ હતી. તેમાં તમામ હકીકત પુરાવાઓ અને નિવેદનોના આધારે દોષિત વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહીના આદેશ અપાયા હતા. તે મુજબ 1 વિદ્યાર્થીને 2 વર્ષ માટે, 3 વિદ્યાર્થીને 1 વર્ષ માટે અને 2 વિદ્યાર્થીને 6 મહિના માટે કોલેજમાંથી તાત્કાલિક અસરથી બરતરફ કરાયા છે. આ સમયગાળા દરમિયાન તેઓ કોઈપણ શૈક્ષણિક, ક્લિનિકલ, સંશોધન અથવા કોલેજની અન્ય પ્રવૃત્તિઓમાં ભાગ નહીં લઈ શકે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_news_abadiને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર છે. આ શ્રોતા મિત્રો, બરાબર 2:35 થઈ છે. સમય થયો છે ગુજરાતી સુગમ સંગીતનો. માણીશું સૌ પ્રથમ ગીત 7 સુરોના સરનામે, જેનો સ્વર આપ્યો છે પાર્થિવ ગોહિલ અને સાથીઓએ. શબ્દો છે અંકિત ત્રિવેદીના.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
6: હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
7: चीन का हांजो शहर जानते हैं आप? वहीं पर हमने रचा था इतिहास जब 2022 के एशियन गेम्स में हमने 107 मेडल्स जीते थे, क्योंकि पीछे थी हमारे 1045 खेलो इंडिया सेंटर्स की ट्रेनिंग, कंडीशनिंग कोचेस, डाइटिशियंस और फिजियोस की पूरी फौज. तभी तो पैरालंपिक में भी हमने रिकॉर्ड 29 पदक जीते और हॉकी, बैडमिंटन, एथलेटिक्स, वुमन क्रिकेट, बॉक्सिंग, चेस सभी मैदानों में तिरंगा फहराया.
8: एक खिलाड़ी दुनिया के किसी कोने में हाथ में तिरंगा लेकर के दौड़ता है, सारे हिंदुस्तान में

0: डायरी।
1: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
2: હવે પછીનું જે ગીત આવી રહ્યું છે તેને સંગીત આપ્યું છે પુરુષોત્તમ ઉપાધ્યાય, સ્વર લતા મંગેશકર અને શબ્દો છે દયારામના।

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

96.7 મેગાહર્ટ્ઝ પર શ્રોતા મિત્રો, આ છે દેશની સુરીલી ધડકન, વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. અત્યારે સાંજના 5 વાગ્યા છે. અમારી આ પ્રસારણ સભામાં આપ સૌ શ્રોતા મિત્રોનું સ્વાગત કરીએ છીએ. સભાના આરંભે રજૂ કરીએ છીએ સરગમ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમના આરંભમાં સાંભળીએ ક્રિમિનલ ફિલ્મનું ગીત અલકા યાજ્ઞિકના સ્વરમાં. ગીતકાર ઇન્દિવર, સંગીતકાર એમ એમ ક્રીમ.

મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ સલીમ સુલેમાનના સંગીત નિર્દેશનમાં જયદીપ સાહનીની રચના. ગાયક કલાકાર રૂપકુમાર રાઠોડ અને ફિલ્મ છે રબ ને બના દી જોડી.

શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં હવે પછીનું ગીત કભી ખુશી કભી ગમ ફિલ્મનું, યુગલસ્વર અલકા યાજ્ઞિક અને સોનુ નિગમનો, દેવ કોહલીની ગીતરચનાને રાજેશ રોશને સંગીતબદ્ધ કરી છે.

મિત્રો, સરગમ કાર્યક્રમમાં હવે સાંભળીએ ચિન્મય શ્રીપ્રદા અને ગોપી સુંદરના યુગલ સ્વરોમાં ચેન્નાઈ એક્સપ્રેસ ફિલ્મનું ગીત. સંગીત વિશાલ શેખરનું અને શબ્દરચના અમિતા ભટ્ટાચાર્યની છે.

શ્રોતા મિત્રો, કાર્યક્રમનું અંતિમ ગીત અલકા યાજ્ઞિકના સ્વરમાં. આ ગીતને નદીમ શ્રવણે સ્વરબદ્ધ કર્યું છે. સમીરની ગીત રચનાને સ્વર આપ્યો છે અલકા યાજ્ઞિકે.

0: શ્રોતા મિત્રો, અલકા યાજ્ઞિકી ગાયેલ રાસ ફિલ્મના ગીત સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સરગમ અહીં સમાપ્ત કરીએ છીએ.
1: વિશેષ જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે, પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
0: નાઇન્ટી 6.7 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. સાંજ પડે ને સંધ્યા ખીલે, ગગન રંગાય સોનલે, શબ્દો મલકે ગીતમાં જ્યારે વાગે સૂર આંગણે. મિત્રો, અત્યારે સમય થયો છે આપના મનપસંદ કાર્યક્રમનો, એટલે કે સુરીલી સાંજનો. આખા દિવસના થાક પછી

જ્યારે સાંજનું આ સોનેરી સૂરજ ઢળે, પવનની હળવી લહેરખી વાય, અને ત્યારે મન ઝંખે છે થોડા ગમતા સૂર અને શબ્દને. અને એમાંય જો આપણી માતૃભાષામાં, ગુજરાતી ભાષામાં મધુર ગીતોનો સંગાથ મળી જાય તો સાંજ ખરેખર સુરીલી બની જાય. સુરીલી સાંજ કાર્યક્રમમાં આપણા ગુજરાતી સાહિત્યના સમર્થ કવિઓની કલમે લખાયેલા અને એવા જ ઉત્તમ સંગીતકારોએ સ્વરબદ્ધ કરેલા કર્ણપ્રિય ગીતો માણીએ, સાંભળીએ કાર્યક્રમ સુરીલી સાંજ. કાર્યક્રમમાં પ્રથમ ગીત આનતી શાહના સ્વરમાં, શબ્દરચના હરીન્દ્ર દવેની.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન સુધી.

0: 21 जून 2026 अंतर्राष्ट्रीय योग दिवस निमित्त प्रसारित।
1: અને હવે સાંભળીએ હેમા દેસાઈ અને આસિદ દેસાઈના યુગલ સ્વરોમાં નયન દેસાઈની ગીત રચના।

શ્રોતા મિત્રો, આ હતી માધવ રામાનુજની રચના અને કલાકાર હતા ડૉક્ટર શ્યામલ મુનશી. અને હવે કાર્યક્રમના અંતમાં સાંભળીએ અમર ભટ્ટને. શબ્દરચના રમેશ પારેખની છે.

0: મિત્રો, અમર ભટ્ટે ગાયેલા આ ગીત સાથે સુરીલી સાંજ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
1: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં

0: જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
2: શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર 96.7 મેગા હર્ટ્ઝ પર. મિત્રો, અત્યારે સાંજના 6 થયા છે. રજૂ કરીએ છીએ હિન્દી રેટ્રો ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર. સમયની રેતી ગમે તેટલી ઝડપથી સરકી જાય, પણ કેટલીક યાદો, કેટલાક અવાજો, કેટલાક ગીતો ક્યારેય જૂના થતા નથી. સુરીલા સફરમાં આજે હિન્દી સિને જગતના એવા સમય પર આપણે લઈ જવા છે કે જ્યાં આપણને શબ્દોમાં પ્રેમના સાતત્યની ભાવના જોવા મળે છે, સંગીતનો આત્મા જોવા મળે છે. 70 અને 80ના દાયકાના કેટલાક યાદગાર ગીતો આજે આપણે સંભળાવીએ. સૌપ્રથમ સાંભળીએ કટી પતંગ ફિલ્મનું ગીત. કિશોરદાના એ સદાબહાર અંદાજથી કાર્યક્રમનો આરંભ કરીએ.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: વિશેષ જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે. પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
6: શ્રોતા મિત્રો, સંબંધોમાં ક્યારેક એવા પડાવ આવે છે જ્યાં પ્રેમ તો ભરપૂર હોય પરંતુ પરિસ્થિતિઓ, સમય અને વ્યક્તિઓના અહમ એકબીજાથી દૂર કરી દે છે. અને એ અધૂરા પ્રેમની લાગણી જ્યારે ગુલઝાર સાહેબની કલમમાંથી વહે ત્યારે સિદ્ધિ આત્માને સ્પર્શી જાય છે. 1975 વર્ષની આંધી ફિલ્મનું યુગલ ગીત માણીએ. લતા મંગેશકર અને કિશોર કુમારના યુગલ સ્વરોમાં, સંગીત આર ડી બર્મનનું છે.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: શ્રોતા મિત્રો, જિંદગીમાં ક્યારેક એવું બને કે આપણે કોઈ વ્યક્તિ પર આપણી જાત કરતાં પણ વધારે ભરોસો કરી લઈએ. એમના મોઢેથી નીકળેલો એક એક શબ્દ આપણા માટે પથ્થરની લકીર બની જાય. પરંતુ જ્યારે એ જ વ્યક્તિ પોતાના વચનો ભૂલીને આપણો સાથ છોડી દે, ત્યારે દિલની અંદરથી એક ચીસ ઉઠે જે બહાર નથી આવી શકતી, બસ ગીત બનીને વહી જાય છે. 1977 વર્ષમાં આવેલી ફિલ્મ હમ કિસી સે કમ નહીંનું ગીત માણીએ, મોહમ્મદ રફીના સ્વરમાં મજરૂહ સુલતાનપુરીની ગીત રચના.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. મત મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

શ્રોતા મિત્રો, ઉદાસીના વાદળોને થોડા હટાવીએ અને હવે જે ગીત અમે આપના માટે લઈને આવી રહ્યા છીએ એવું છે કે સાંભળીને કદાચ જ કોઈ એવું હશે કે જેનું દિલ ઝૂમી નહીં ઉઠે. 70ના દાયકામાં પંચનદા એટલે કે આરડી બર્મન સાહેબે સંગીતમાં જે ક્રાંતિ આણી તેનો આ ગીતથી શ્રેષ્ઠ પુરાવો બીજો કયો હોઈ શકે. ગીતની શરૂઆતમાં જ પડદા પર સફેદ ડ્રેસમાં હાથમાં ગિટાર પકડીને બેઠેલા જીના તમાનજી, મોહમ્મદ રફી સાહેબનો મખમલી અવાજ અને આશા ભોંસલેજીના અવાજની અદાયગી. સાંભળીએ યાદોગી બારાત ફિલ્મનું યુગલ ગીત રાહુલ દેવ બર્મનના સંગીત નિર્દેશનમાં.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: કાર્યક્રમમાં હવે માણીએ જાવેદ અખ્તર સાહેબની ગીત રચના, કિશોર કુમાર અને લતા મંગેશકરના યુગલ સ્વરોમાં. ફિલ્મ છે સાગર.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: શ્રોતા મિત્રો, વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો કાર્યક્રમ સુરીલા સફર. શ્રોતા મિત્રો, હવે પછીનું જે ગીત આપને અમે સંભળાવવા જઈ રહ્યા છીએ તે એવા બે પ્રેમીઓની વાત છે કે જેઓ ગગનચુંબી ઇમારતો ધરાવતા અને હજારો લાખોની ભીડ ધરાવતા આલિશાન શહેરમાં પોતાનો એક નાનો માળો શોધવા નીકળ્યા છે, એક નાનું ઘર શોધવા નીકળ્યા છે. ગુલઝાર સાહેબના શબ્દો, જયદેવજીનું સંગીત અને ભૂપેન્દ્રસિંહ અને રૂના લૈલાનો યુગલ સ્વર આ ગીતને અનોખો અંદાજ આપે છે. સાંભળીએ ઘરોંદા ફિલ્મનું આ યુગલ ગીત. શબ્દરચના નક્ષ લાલપુરીની છે.
6: એક દીવાના શહેર મેં,
7: એક દીવાના નહીં, એક દીવાની ભી.
6: દો દીવાને શહેર મેં.

મિત્રો, કાર્યક્રમમાં હવે પછીનું ગીત લોફર ફિલ્મનું મોહમ્મદ રફીના સ્વરમાં માણીએ. આનંદ બક્ષીની ગીત રચનાને લક્ષ્મીકાંત પ્યારેલાલે સ્વરબદ્ધ કરી છે.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
2: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
2: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં, સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
4: કહ દું તુમે,
5: હા,
4: ક્યા ચુપ રહું
5: ના,
4: દિલ મે મેરે આજ ક્યા હૈ,
5: ક્યા હૈ?
4: કહ

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, મત મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ ધ ગ્રેટ ગેમ્બલર ફિલ્મનું આઇકોનિક ગીત, આશા ભોંસલે, અમિતાભ બચ્ચન અને શરદ કુમારના સ્વરમાં.

આ ચિત્ચોર ફિલ્મનું આ સુમધુર યુગલ ગીત માણીએ યેસુદાસ અને હેમલતાના સ્વરમાં. ગીત સંગીત રચના રવિન્દ્ર જૈનના છે.

અને શ્રોતા મિત્રો, હવે અમારી સ્ટુડિયોના ઘડિયાળના કાંટા કહી રહ્યા છે કે હિન્દી રેટ્રો ગીતોની આ સુરીલી સફરને અહીં જ વિરામ આપીએ. તો આજનો સુરીલા સફર કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. અત્યારે સાંજના 7 થવા આવ્યા છે. થોડી જ ક્ષણોમાં આપ વિવિધ ભારતી મુંબઈ કેન્દ્રથી માણશો કાર્યક્રમ જયમાલા.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાનગીની સોનારા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. રાજ્ય સહિત દેશભરમાં પ્રધાનમંત્રી દ્વારા પીએમ વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત 2400 કરોડ રૂપિયાની પ્રોત્સાહન રકમનું વિતરણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારતના યુવાનો આવનારા વર્ષોમાં વિશ્વના વિકાસ, નવીનતા અને ઉદ્યોગ સાહસિકતાનું નેતૃત્વ કરશે. ભાવનગરમાં રેગિંગની ફરિયાદ મામલે દોષિત 6 વિદ્યાર્થી મેડિકલ કોલેજમાંથી તાત્કાલિક બરતરફ. અંદાજે 62,370 મેટ્રિક ટન એલએનજી ભરેલું માલવાહક જહાજ દિશા ભરૂચના દહેજ બંદરે પહોંચ્યું. રાજ્યભરમાં 6 વર્ષમાં 1.5 લાખ યોગ ટ્રેનર્સ તૈયાર કરાયા. અને દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં આવતીકાલથી 25 જૂન સુધી સામાન્ય વરસાદની આગાહી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારતના યુવાનો આવનારા વર્ષોમાં વિશ્વના વિકાસ, નવીનતા અને ઉદ્યોગ સાહસિકતાનું નેતૃત્વ કરશે. વિકસિત ભારતનો રસ્તો યુવાનોના સ્વપ્ન, તેમના કૌશલ્ય અને તેમના સામર્થ્યથી પસાર થઈને જાય છે. તેમણે કહ્યું, સમગ્ર વિશ્વ આજે ભારતની યુવા શક્તિની ચર્ચા કરી રહ્યું છે. નવી દિલ્હીથી પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત 2400 કરોડ રૂપિયાની પ્રોત્સાહન રકમનું વિતરણ કર્યા બાદ સભાને સંબોધતા શ્રી મોદીએ આ વાત કહી. તેમણે આ યોજનાને યુવા અને ઉદ્યોગો વચ્ચે એક મજબૂત સેતુ બનાવનારી યોજના ગણાવી.
1: દુનિયા ભારત કે યુવાઓ કી ક્ષમતા કો ભલી ભાંતિ પહેચાનને લગી હૈ ઓર એસે સમય મે હમારી કોશિશ હૈ કે ભારત કા હર યુવા અપની ક્ષમતા કો અવસર મે બદલ સકે. और इसी सोच के साथ प्रधानमंत्री विकसित भारत रोजगार योजना का आरंभ हुआ. यह

0: युवा और उद्योगों के बीच एक मजबूत सेतु बनाने वाली योजना है।
1: આ યોજનાથી રાજ્ય સહિત દેશભરમાં 15 લાખ રોજગારની તકનું સર્જન થયું છે। કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું, ઓગસ્ટ 2025થી શરૂ થયેલી આ યોજના અંતર્ગત અત્યાર સુધી 63 લાખથી વધુ કર્મચારીઓના ઔપચારિક કાર્યબળમાં સામેલ કરાયા છે, તેમાં અંદાજે 30% મહિલાઓ છે। કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું, ગત 12 વર્ષમાં દેશ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ પર આધારિત શાસન મોડેલ તરફ આગળ વધી રહ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ કાર્યકાળની ઉજવણી નિમિત્તે ગાંધીનગરમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનને સંબોધતા શ્રી યાદવે કહ્યું, સરકારની આ સિદ્ધિઓએ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત તરફની સફર માટે મજબૂત પાયો નાખ્યો છે।
2: 12 વર્ષ प्रधानमंत्री के रूप में एक लंबे कार्य देश के सबसे लंबे कार्यकाल के प्रधानमंत्री के रूप में जो सेवा करी है, उसमें राष्ट्र प्रथम के भाव को आगे बढ़ाना, महिला सशक्तिकरण के संकल्पों को मजबूत करना, ग्रामीण विकास को बल देना और रोजगार का सृजन करना, इस पर उन्होंने पूरे देश को मार्गदर्शन किया। एक विकसित भारत बनाने के उसके संकल्प में आज भारत दुनिया की सबसे बड़ी अर्थव्यवस्थाओं में आगे बढ़ रहा।
1: આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, ભારત હવે વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર તરીકે ઉભરી આવ્યું છે અને વૈશ્વિક આર્થિક મંદી વચ્ચે પણ ભારતે સ્થિતિસ્થાપક વૃદ્ધિદર જાળવી રાખ્યો છે। રાષ્ટ્રીય સ્વનિર્ભરતાનો ઉલ્લેખ કરતાં શ્રી સંઘવીએ કહ્યું, ભારત એક આયાતકારમાંથી સંરક્ષણ શસ્ત્રોના મુખ્ય નિકાસકાર બન્યું છે। તેમણે માળખાકીય સુવિધાઓના વિકાસની અભૂતપૂર્વ પ્રગતિ પર પણ પ્રકાશ પાડ્યો હતો। ત્યારબાદ શ્રી યાદવે ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં શાળાઓ માટે સંકલિત આદેશ અને નિયંત્રણ કેન્દ્રની મુલાકાત લીધી અને આ કેન્દ્રને શિક્ષણના ગુણાત્મક વિકાસ માટે સમગ્ર દેશ માટે રોલ મોડેલ ગણાવ્યું। ભાવનગરમાં મેડિકલ કોલેજના રેગિંગ પજવણી મામલે દોષિત વિદ્યાર્થીઓને છાત્રાલયમાંથી હાંકી કાઢવા અને કોલેજમાંથી બરતરફ કરવાના આદેશ અપાયા। તે મુજબ એક વિદ્યાર્થીને 2 વર્ષ માટે, 3 વિદ્યાર્થીને 1 વર્ષ માટે અને 2 વિદ્યાર્થીને 6 મહિના માટે કોલેજમાંથી તાત્કાલિક અસરથી બરતરફ કરાયા છે। સોશિયલ મીડિયા પર એક સંદેશમાં આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ રેગિંગ, માનસિક ત્રાસ, દબાણ, ધમકી કે અન્ય કોઈપણ અમાનવીય વર્તનનો સામનો કરવો પડે તો એન્ટી રેગિંગ કમિટી, કોલેજ તંત્ર કે સંબંધિત સત્તાધિકારીને જાણ કરવા અપીલ કરી છે।
3: રેગિંગ કમિટી અને ડીન દ્વારા ભાવનગર વિદ્યાર્થીઓમાંથી 6 વિદ્યાર્થીઓ દોષિત થઈ જતા, એમાં 2 વર્ષથી લઈને 6 મહિના સુધીની તમામ કોલેજની અંદર અને સરતી હોસ્પિટલની આવવાનો પ્રતિબંધ કર્યો છે, એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। અમદાવાદના રેગિંગ કરનારા વિદ્યાર્થીઓને પણ 3 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા।
1: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, જનજાતીય કલ્યાણ યોજના ઉમરગામથી અંબાજી સુધીમાં આદિજાતિ પટ્ટાના વિકાસમાં અમૂલ પરિવર્તન લાવશે। નવસારી જિલ્લાની 2 દિવસની મુલાકાતે ગયેલા શ્રી પટેલે ખેરગામના પાણીખડક ગામની પ્રાથમિક શાળાના પરિસરમાં રાત્રિસભાને સંબોધતા આ વાત કહી। દરમિયાન તેમણે ગ્રામજનોની સમસ્યાઓ જાણી તેના ત્વરિત નિવારણ માટે સ્થાનિક તંત્રને સૂચના આપી હતી। આ પ્રસંગે ઉપસ્થિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગ્રામજનોને ભૂગર્ભ જળને વધારવા, વધુને વધુ તળાવ બનાવવા તેમજ વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ કરવા જણાવ્યું। અંદાજે 62,370 મેટ્રિક ટન એલએનજી ભરેલું માલવાહક જહાજ દિશા ભરૂચના દહેજ બંદરે પહોંચ્યું। કતારથી ભારત લવાયેલું આ જહાજ 15 જૂને હોર્મુઝ સમુદ્ર ધુનીમાંથી સુરક્ષિત રીતે પસાર થયું હતું। અધિકારીઓના જણાવ્યા મુજબ શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા આગેવાની હેઠળ કન્સોર્ટિયમ દ્વારા આ જહાજનું સંચાલન કરાય છે અને તે પેટ્રોનેટ એલએનજી માટે કાર્યરત છે। આ એલએનજી કેરિયર દિશા દેશની ઉર્જા સુરક્ષા માટે મહત્વની સાબિત થશે। આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABDને ફોલો કરશો। અમદાવાદના ગીતા મંદિર વિસ્તારમાં ભારત ગેસ એજન્સીમાં એલપીજી બાટલામાં વિસ્ફોટ થતાં 2 લોકો ઇજાગ્રસ્ત થતા તેમને સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી। સત્તાવાર યાદી મુજબ સાંજે 4:45 વાગ્યાની આસપાસ અગ્નિશમન દળની ટુકડીએ ઘટનાસ્થળે પહોંચી આગ કાબૂમાં લીધી હતી। અગ્નિશમન દળ દ્વારા ઘટનાના કારણ અંગે તપાસ હાથ ધરાઈ છે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં ગત 6 વર્ષમાં 1.5 લાખ જેટલા યોગ ટ્રેનર્સ, તાલીમ શિક્ષક તૈયાર કરાયા છે। યોગ બોર્ડના અધ્યક્ષ શ્રીપાલ રાજપૂતે કહ્યું, આ સમયગાળામાં રાજ્યમાં યોગ શિક્ષણનું વિશાળ નેટવર્ક બન્યું છે, સાથે જ નાગરિકોને ગુણવત્તાયુક્ત માર્ગદર્શન મળી રહે તે માટે 750 યોગ કોચની કાયમી નિમણૂક પણ કરવામાં આવી છે। ગુજરાત દેશમાં સૌથી વધુ યોગ શિક્ષકો અને યોગ વર્ગ ધરાવતું રાજ્ય

0: જે બની ગયું છે. રાજ્યભરમાં હાલ 4,495થી વધુ નિઃશુલ્ક યોગ વર્ગ કાર્યરત છે, તેમાં દરરોજ અંદાજે 4-5 લાખ નાગરિકો યોગાભ્યાસ કરે છે, તેમ શ્રી રાજપૂતે વધુમાં જણાવ્યું. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. તે અંતર્ગત ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં વાપી ખાતે વલસાડ જિલ્લા ભાજપ સંગઠનના પદાધિકારીઓ અને જનપ્રતિનિધિઓની બેઠક યોજાઈ. આ અંગે વલસાડ ડંગના સાંસદ ધવલ પટેલે પ્રતિક્રિયા આપી.
1: ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ એવા જગદીશભાઈ વિશ્વકર્માજી આવ્યા. જે નરેન્દ્ર મોદી સાહેબની 12 વર્ષમાં ઉપલબ્ધિઓ છે એમના માટે એમણે માહિતી આપી. અમારા જે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય બને છે એની પણ મુલાકાતે જવાના છે, અને એની સાથે એક બીજો પ્રોગ્રામ જે આપણા મોદી સાહેબ પ્રાકૃતિક ખેતીને જે મહત્વ આપી રહ્યા છે એના માટે પ્રાકૃતિક ખેતીના જે અલગ અલગ પ્રકલ્પો આપણા વલસાડ જિલ્લામાં છે એની પણ મુલાકાત લેવાના છે.
0: પોરબંદરના પ્રભારી મંત્રી કુંવરજી બાવળિયાએ પ્રગતિપથ યાત્રા અંતર્ગત જિલ્લાના વિવિધ વિકાસલક્ષી અને શૈક્ષણિક પ્રકલ્પોની મુલાકાત લઈ સમીક્ષા કરી. અરવલ્લી જિલ્લામાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી પીસી બરંડાના અધ્યક્ષસ્થાને અને જૂનાગઢ જિલ્લામાં ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન યોજાયું હતું. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે જનકલ્યાણ શિબિરમાં પીએમ સ્વનિધિ યોજના હેઠળ લાભાર્થીઓને સેન્કશન લેટરનું વિતરણ કરાયું હતું. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં આવતીકાલથી 25 જૂન સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જોકે મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ કે દાસે કહ્યું, અમદાવાદ શહેર માટે આજે સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે 1-2 વખત વરસાદી ઝાપટા પડી શકે છે.
2: गुजरात डिवीजन में भारी बरसात के संभावना का पूर्वानुमान दिया गया है. इसमें थंडर स्टॉर्म का भी चांसेस रहेगा. इक्का दुक्का स्थानों में भारी बरसात का संभावना है. इसमें येलो वार्निंग दिया गया है. जो डिस्ट्रिक्ट इसमें आ रहा है महीसागर दाहोद छोटा उदयपुर पंचमहल बड़ोदरा और खेदा के लिए दिया गया है. और जो बाकी जिला है इसमें हल्का सा मध्यम बरसात का संभावना रहेगा. थंडर स्टॉर्म का भी वार्निंग दिया गया है गुजरात रीजन और सौराष्ट्र दोनों रीजन में.
0: દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની નીચે આવી ગયું છે. રાજ્યમાં આજે સાંજે 6 વાગ્યા સુધીમાં 48 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ થયાના અહેવાલ છે. સત્તાવાર યાદી મુજબ સૌથી વધુ 3 ઇંચ વરસાદ ખેડાના ગલતેશ્વર અને પંચમહાલના કાલોલ તાલુકામાં નોંધાયો, જ્યારે ભાવનગરમાં સતત આજે બીજા દિવસે સાંજે પવન સાથે વરસાદી ઝાપટા શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો છોટાઉદેપુરમાં ગત 2 દિવસથી વરસાદ થતાં ખેડૂતો ડાંગર મકાઈ તુવેર સહિતના પાકોનું વાવેતર કરી રહ્યા છે. નર્મદા જિલ્લાના રાજપીપળા સહિત તિલકવાડા દેવળિયા ગરુડેશ્વર ડેડિયાપાડા સાગબારા સહિતના વિસ્તારોમાં પણ આજે ધીમી ધારે વરસાદ થયો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્ય સહિત દેશભરમાં પ્રધાનમંત્રી દ્વારા પીએમ વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત 2,400 કરોડ રૂપિયાની પ્રોત્સાહન રકમનું વિતરણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારતના યુવાનો આવનારા વર્ષોમાં વિશ્વના વિકાસ નવીનતા અને ઉદ્યોગ સાહસિકતાનું નેતૃત્વ કરશે. ભાવનગરમાં રેગિંગની ફરિયાદ મામલે દોષિત 6 વિદ્યાર્થી મેડિકલ કોલેજમાંથી તાત્કાલિક બરતરફ. અંદાજે 62,370 મેટ્રિક ટન એલએનજી ભરેલું માલવાહક જહાજ દિશા ભરૂચના દહેજ બંદરે પહોંચ્યું. રાજ્યભરમાં 6 વર્ષમાં 1.5 લાખ યોગ ટ્રેનર્સ તૈયાર કરાયા અને દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં આવતીકાલથી 25 જૂન સુધી સામાન્ય વરસાદની આગાહી. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન સુધી.

96.7 મેગાહર્ટ્ઝ પર શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. સાંભળીએ ભૂપેન્દ્રસિંહના સ્વરમાં ઝાલમસંગ જાડેજા ફિલ્મનું ગીત.

0: આકાશવાણી સમાચાર, જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે નવી દિલ્હીથી દેશમાં પીએમ વિકસિત ભારત રોજગાર યોજના હેઠળ 2,400 કરોડ રૂપિયાની પ્રોત્સાહન રકમનું વિતરણ. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, પ્રધાનમંત્રીએ દેશમાં આઈટી ક્ષેત્રના વિકાસને વેગ આપવા એસટીપીઆઈને 2 અને 3 સ્તરના શહેરોમાં વિસ્તૃત કર્યું. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું, ગુજરાતમાં ચિત્તાના વસવાટ અંગે કેન્દ્ર સરકાર વિચાર કરી રહી છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, ભારતનું સ્થાનિક સંરક્ષણ ઉત્પાદન છેલ્લા નાણાકીય વર્ષમાં 1,78,000 કરોડ રૂપિયાથી વધુ થયું. સ્વિટ્ઝર્લેન્ડમાં મુલાકાતમાં વિલંબ બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે સીધી વાટાઘાટોનો નવો તબક્કો સ્થગિત. અને બેડમિન્ટનમાં ભારતની અસ્મિતા ચલિહાએ ચીનમાં મકાઉ ઓપનની મહિલા સિંગલ્સની સેમીફાઇનલમાં પહોંચ્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં એક સમારોહમાં પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના પીએમ વીબીઆરવાય હેઠળ 2,400 કરોડ રૂપિયાના પ્રોત્સાહનનું વિતરણ કર્યું. આ પ્રોત્સાહનથી દેશભરમાં 15 લાખ રોજગારની તકોનું નિર્માણ થયું છે. આ તકે પ્રધાનમંત્રીએ કહ્યું કે આવનારા વર્ષોમાં ભારતના યુવાનો વૈશ્વિક વિકાસ, નવીનતા અને ઉદ્યોગ સાહસિકતાને આગળ ધપાવવામાં મોખરે રહેશે.
1: દુનિયા ભારત કે યુવાઓ કી ક્ષમતા કો ભલી ભાંતિ પહેચાનને લગી હૈ ઓર એસે સમય મે હમારી કોશિશ હૈ કી ભારત કા હર યુવા અપની ક્ષમતા કો અવસર મેં બદલ સકે ઓર ઇસી સોચ કે સાથ પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના કા આરંભ હુઆ. યે રોજગાર યોજના સામાન્ય તોર પર સોચે જાને વાલી રોજગાર યોજના

0: से बहुत आगे बढ़कर पहली नौकरी पाने वाले युवा के सपनों को शक्ति देने वाली योजना है।
1: શ્રી મોદીએ કહ્યું કે પીએમ વિકાસ ભારત રોજગાર યોજના પહેલી વાર કામ કરતા કર્મચારીઓને સશક્ત બનાવવા અને યુવાનોને અને ઉદ્યોગ વચ્ચે સેતુ બનાવવા વિશે છે। તેમણે ઉમેર્યું કે લગભગ 20 લાખ યુવાનોએ તેમની નવી નોકરીમાં 6 મહિના પૂર્ણ કર્યા છે અને તેમાંથી 10 લાખ લોકોને યોજનાના લાભાર્થી તરીકે પ્રોત્સાહન મળ્યા છે। પ્રધાનમંત્રીએ કહ્યું કે લગભગ 2000 કરોડ રૂપિયા સીધા તેમના ખાતામાં જમા થયા છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત વર્ષ 2047ના રાષ્ટ્રીય લક્ષ્યાંક પહેલાં સિકલ સેલ રોગને નાબૂદ કરી દેશે। તેમણે આ આનુવંશિક રક્ત વિકૃતિ વિશે જાગૃતિ લાવવા સંકલિત પ્રયાસો કરવા હાકલ કરી। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે વિશ્વ સિકલ સેલ દિવસ નિમિત્તે મધ્યપ્રદેશના ઓમકારેશ્વરમાં આયોજિત રાજ્યસ્તરીય કાર્યક્રમને સંબોધતા હતા। તેમણે જણાવ્યું કે તમામ રાજ્ય સરકારો અને અધિકારીઓને પણ અપીલ કરી અને તેમણે આ રોગને હળવાશથી ન લે કારણ કે તે એક પેઢીથી બીજી પેઢીમાં ફેલાય છે તેમ કહ્યું। તેમણે સંપૂર્ણપણે નાબૂદ કરવા માટેના પ્રયાસો કરવા જોઈએ તેમ પણ જણાવ્યું। આ કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિએ સિકલ સેલ એનિમિયા નાબૂદી માટેના રાષ્ટ્રીય મિશન 2047 હેઠળ સ્થાપિત એક વિશેષ પ્રદર્શનની મુલાકાત લીધી। તેમાં સિકલ સેલ રોગના નિવારણ, નિદાન અને સારવાર સંબંધિત વિવિધ પહેલો દર્શાવવામાં આવી હતી। ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં આઈટી ક્ષેત્રના વિકાસને વેગ આપવા સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક ઓફ ઇન્ડિયા એસટીપીઆઈને 2 અને 3 સ્તરના શહેરોમાં વિસ્તૃત કર્યું છે। એસટીપીઆઈ પટના ખાતે શ્રી વૈષ્ણવે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને રાજ્યના આઈટી ક્ષેત્રના વિકાસ પર ચર્ચાઓ યોજાઈ હતી।
2: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने एसटीपीआई को Tier 2, Tier 3 सिटीज में ले जाने का निर्णय लिया था कुछ वर्षों पहले, तो आज यहां पर पटना में साथ ही भागलपुर और दरभंगा में भी एसटीपीआई जो खुले हैं उनके माध्यम से स्टार्टअप्स को कैसे सहयोग मिले, माननीय मुख्यमंत्री जी के नेतृत्व में आज हम सब साथ बैठे, चर्चा हुई, बहुत अच्छे सुझाव आए। तो आने वाले समय में इलेक्ट्रॉनिक्स मैन्युफैक्चरिंग, आईटी इंडस्ट्री, स्टार्टअप्स का इकोसिस्टम, एआई के माध्यम से सर्विसेज बनाना, इन सब के लिए बड़ी अपॉर्चुनिटीज बिहार में क्रिएट होगी।
1: આ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે ઉદ્યોગ સાહસિકો અને સ્ટાર્ટઅપ ઉત્સાહીઓ પાસેથી સૂચનો મંગાવાયા છે। શ્રી વૈષ્ણવે બિહારમાં આઈટી ક્ષેત્રના વિકાસને પ્રોત્સાહન આપવા મુખ્યમંત્રી સમરાટ ચૌધરીના પ્રયાસોની પ્રશંસા કરી। કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે ગત 12 વર્ષમાં દેશ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ પર આધારિત શાસન મોડેલ તરફ આગળ વધી રહ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ કાર્યકાળની ઉજવણી નિમિત્તે ગુજરાતના ગાંધીનગરમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનને સંબોધતા શ્રી યાદવે કહ્યું કે સરકારની આ સિદ્ધિઓએ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત તરફની સફર માટે મજબૂત પાયો નાખ્યો છે। આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ભારત હવે વિશ્વની સૌથી ચોથું મોટું અર્થતંત્ર તરીકે ઉભરી આવ્યું છે અને વૈશ્વિક આર્થિક મંદી વચ્ચે પણ ભારતે સ્થિતિસ્થાપક વૃદ્ધિદર જાળવી રાખ્યો છે। રાષ્ટ્રીય સ્વનિર્ભરતાનો ઉલ્લેખ કરતાં શ્રી સંઘવીએ કહ્યું કે ભારત એક આયાતકારમાંથી સંરક્ષણ શસ્ત્રોના મુખ્ય નિકાસકાર બન્યું છે। તેમણે માળખાકીય સુવિધાઓના વિકાસની અભૂતપૂર્વ પ્રગતિ પર પણ પ્રકાશ પાડ્યો હતો। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું છે કે હવે સમય આવી ગયો છે કે દેશના દરેક નાગરિક માટે બંધારણ દ્વારા ખાતરી આપવામાં આવેલા અધિકારોનો આનંદ માણવા માટે ફોજદારી ન્યાય પ્રણાલીને યોગ્ય માધ્યમ બનાવવામાં આવે। નવી દિલ્હીમાં આયોજિત 26મી અખિલ ભારતીય ફિંગરપ્રિન્ટ પરિષદ 2026ને સંબોધતા તેમણે કહ્યું કે દેશની સિસ્ટમ પરિવર્તનમાંથી પસાર થઈ રહી છે અને સમકાલીન જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે તેને વ્યવસ્થિત રીતે અપડેટ કરવામાં આવી છે। રાષ્ટ્રીય સ્વયં સંચાલિત ફિંગરપ્રિન્ટ ઓળખ પ્રણાલી NAFIS વિશે બોલતા ગૃહમંત્રીએ તપાસ અને કાર્યવાહીથી લઈને અંતિમ સજા સુધી કાનૂની પ્રક્રિયાના દરેક તબક્કામાં ટેકનોલોજીને અસરકારક રીતે એકીકૃત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો।
0: हमारा लक्ष्य बहुत स्पष्ट है, अपराधी कितना भी चतुर हो वह कानून और विज्ञान की संयुक्त शक्ति के सामने बचना नहीं चाहिए। वैज्ञानिक जांच, समयबद्ध अभियोजन और इंटीग्रेटेड क्रिमिनल जस्टिस सिस्टम, इसका उपयोग कर हमने क्राइम कंट्रोल करना है। क्राइम करने से दंड मिलता है, ये भाव जब खड़ा होता है तो अपराध को रोकने के लिए बहुत बड़ी सफलता मिलती।
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો। સંરક્ષણ મંત્રી

0: રાજનાથ સિંહે કહ્યું કે ભારતનું સ્થાનિક સંરક્ષણ ઉત્પાદન 2014માં 46,000 કરોડ રૂપિયાથી વધીને છેલ્લા નાણાકીય વર્ષમાં 1,78,000 કરોડ રૂપિયાથી વધુ નોંધાયું છે. શ્રી સિંહ આજે બપોરે નાગપુરના અંબાઝારીમાં યંત્ર ઇન્ડિયા લિમિટેડની ઓર્ડિનન્સ ફેક્ટરીમાં અત્યાધુનિક 10,000 ટનના એલ્યુમિનિયમ એક્સ્ટ્રુઝન પ્રેસનો શિલાન્યાસ કર્યા પછી બોલી રહ્યા હતા.
1: મારા લક્ષ્ય બહુ સ્પષ્ટ હૈ, અપરાધ
2: 2014 में हमारा डोमेस्टिक डिफेंस प्रोडक्शन मात्र 46,000 करोड़ था, लेकिन आज भारत फाइनेंशियल ईयर यानी 2025-26 का डाटा देखें तो वह अब बढ़कर रिकॉर्ड 1,78,000 करोड़ रुपए से अधिक का हो चुका है. इसके अलावा 2014 के समय भारत का जो डिफेंस एक्सपोर्ट था वह अप्रॉक्सिमेटली 1,000 करोड़ था. इस समय हम अप्रॉक्सिमेटली 40,000 करोड़ रुपए का हम आज एक्सपोर्ट कर रहे हैं. यह केवल आंकड़ों की वृद्धि नहीं है बल्कि आप सबके सामर्थ्य की वृद्धि है.
0: સંરક્ષણ મંત્રીએ કહ્યું કે પ્રસ્તાવિત એલ્યુમિનિયમ એક્સ્ટ્રુઝન પ્રેસ દ્વારા ઉત્પાદિત ઘટકોનો ઉપયોગ ફક્ત સંરક્ષણ સાધનોમાં જ નહીં પરંતુ રેલવે, ઇસરો અને ડીઆરડીઓ જેવા સંગઠનો દ્વારા ઉપયોગમાં લેવાતા મશીનરીમાં પણ થશે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની સ્વિટ્ઝરલેન્ડ મુલાકાતમાં વિલંબ બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે સીધી વાટાઘાટોનો નવો તબક્કો સ્થાપિત કરાવશે. અમેરિકાના રાષ્ટ્રપતિ કાર્યાલયે લોજિસ્ટિકલ પડકારો અને આ ફેરફાર માટે અનિશ્ચિત સમયપત્રકનો ઉલ્લેખ કર્યો છે. સ્વિસ વિદેશ મંત્રાલયે જણાવ્યું કે અમેરિકા, ઈરાન, કતાર અને પાકિસ્તાન વચ્ચે આજે યોજાનારી વાટાઘાટો મુલતવી રાખવામાં આવી છે. એક ઈરાની અધિકારીએ પુષ્ટિ આપી કે ઈરાની પ્રતિનિધિઓ વાટાઘાટો માટે સ્વિટ્ઝરલેન્ડ ગયા ન હતા. બેડમિન્ટનમાં ભારતના અસ્મિતા ચલિહાએ ચીનમાં મકાઉ ઓપનની મહિલા સિંગલ્સની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. અસ્મિતાએ ક્વાર્ટર ફાઇનલમાં દક્ષિણ કોરિયાના કિમ મુન સુન સામે 21-16-21-18 વિજય મેળવ્યો. આવતીકાલે સેમીફાઇનલમાં તેનો મુકાબલો દક્ષિણ કોરિયાના પાર્ક ગા યુન સામે થશે. અગાઉ અસ્મિતાએ અમેરિકાના ઈશિકા જયસ્વાલને 22-20-21-15 હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે નવી દિલ્હીથી દેશમાં પીએમ વિકસિત ભારત રોજગાર યોજના હેઠળ 2,400 કરોડ રૂપિયાની પ્રોત્સાહન રકમનું વિતરણ. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, પ્રધાનમંત્રીએ દેશમાં આઈટી ક્ષેત્રના વિકાસને વેગ આપવા એસટીપીઆઈને 2 અને 3 સ્તરના શહેરોમાં વિસ્તૃત કર્યું. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે ગુજરાતમાં ચિત્તાના વસવાટ અંગે કેન્દ્ર સરકાર વિચાર કરી રહી છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, ભારતનું સ્થાનિક સંરક્ષણ ઉત્પાદન છેલ્લા નાણાકીય વર્ષમાં 1,78,000 કરોડ રૂપિયાથી વધુ થયું છે અને સ્વિટ્ઝરલેન્ડ મુલાકાતમાં વિલંબ બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે સીધી વાટાઘાટોનો નવો તબક્કો સ્થગિત કરાયો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

96.7 મેગાહર્ટ્ઝ પર શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે દેશની સુરેલી ધડકન વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે ઝરોખા કાર્યક્રમોની માહિતી આપના માટે. અત્યારે હવે પછી તુરત જ સાંભળશો ચિત્રલોક નવી ફિલ્મના ગીતોનો કાર્યક્રમ. 9 વાગે આપકે લીએ અને 10 વાગે છાયા ગીત વિવિધ ભારતી મુંબઈ કેન્દ્રના કાર્યક્રમો. 9 વાગીને 30 મિનિટે રજૂ કરીશું ફિલ્મ સંગીત. રાત્રે 10 વાગીને 30 મિનિટે ઢલતી જાહેરાત વિવિધ ભારતી મુંબઈ કેન્દ્રનો કાર્યક્રમ. આ હતા આજના હવે પછીના કાર્યક્રમો. અને હવે આવતીકાલના કેટલાક મહત્ત્વના કાર્યક્રમોની જાણકારી આપના માટે. સવારે 6 વાગીને 5 મિનિટે ભક્તિ સંગીતનો પ્રાતઃકાલીન કાર્યક્રમ અર્ચના. અમૃતધારા 6 વાગીને 30 મિનિટે. શ્રી રામચરિત માનસ ગાન વિવિધ ભારતી મુંબઈ કેન્દ્રથી 6 વાગીને 35 મિનિટે. 6 વાગીને 45 મિનિટે સુર સંગીત સરિતા વિવિધ ભારતી મુંબઈ કેન્દ્રનો કાર્યક્રમ. શ્રોતા મિત્રો, અમારા વિવિધ ભારતી મુંબઈ કેન્દ્રથી સવારે 7 વાગે ભૂલે બિસરે ગીત જૂની ફિલ્મના ગીતોનો કાર્યક્રમ. યુગલ ગીતોનો કાર્યક્રમ હમ હૈ રાહી પ્યાર કે 7 વાગીને 30 મિનિટે. 8 વાગીને 15 મિનિટે ત્રિવેણી ચિત્રલોક કાર્યક્રમ 8 વાગીને 30 મિનિટે. 9 વાગીને 30 મિનિટે આજ કે ફનકાર આપ સાંભળશો. 10 વાગીને 2 મિનિટે રજૂ કરીશું ગુજરાતી ગીતો. ધૂમ્મસ્તી ધૂમ કાર્યક્રમ 10 વાગીને 30 મિનિટે. થીમ આધારિત હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ દિલ સે 11 વાગીને 2 મિનિટે. 11 વાગીને 30 મિનિટે આપ સાંભળશો જૂની ફિલ્મના ગીતોનો કાર્યક્રમ તરન્નુમ.

બપોરે 12:05 યાદો કી મહેફિલ, 1 સુરીલા સફર, ત્રિવેણી કાર્યક્રમ બપોરે 2 મન ચાહે ગીત 3:30 નાટ્ય તરંગ અમારા વિવિધ ભારતી મુંબઈ કેન્દ્રના આકર્ષણો.

બપોરે 4 વાગે પીટારા અંતર્ગત ગીતોભરી કહાની, સાંધ્ય પ્રસારણમાં 5 વાગે સરગમ, હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. સુરીલી સાંજ કાર્યક્રમ અંતર્ગત સાંજે 5:30 ગુજરાતી ગીતો રજૂ થશે. 6 વાગે હિન્દી રેટ્રો ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર. વિવિધ ભારતી મુંબઈ કેન્દ્રથી સાંજે 7 વાગે વિશેષ જયમાલા. 8 વાગે હવા મહેલ. 9 વાગે આપકે લીએ. 10 વાગે આપનો મનપસંદ કાર્યક્રમ છાયા ગીત. અને રાત્રે 10:30 રજૂ થશે ઢળતી જાય રાત. 8:15 ચિત્રલોક અંતર્ગત નવી ફિલ્મના ગીતો રજૂ કરીશું. રાત્રે 9:30 સાંભળશો ફિલ્મ સંગીત. તો શ્રોતા મિત્રો, આ હતી કાર્યક્રમોની માહિતી ઝરોખા અંતર્ગત.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્રથી શ્રોતા મિત્રો, હવે રજૂ કરીએ છીએ ચિત્રલોક, નવી ફિલ્મના ગીતોનો કાર્યક્રમ. સૌપ્રથમ સાંભળીએ સૈયારા ફિલ્મનું ગીત ફહીમ અબ્દુલ્લાના સ્વરમાં. સંગીત તનિષ્ક બાગચીનું, રચના ઇરશાદ કામિલની છે.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: કાર્યક્રમમાં હવે સાંભળીએ મિથુનના સંગીત નિર્દેશનમાં સૈયદ કાદરીની રચના. ફિલ્મ છે ગદર 2 અને ગાયક કલાકારો છે વિશાલ મિશ્રા, નીતિ મોહન, સાહિલ અખ્તર.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: શ્રોતા મિત્રો, વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો નવી ફિલ્મના ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. કાર્યક્રમમાં હવે સાંભળીએ મનોજ મુંતશિરની શબ્દરચના, અમાલ મલિકના સંગીત નિર્દેશનમાં, ગાયક કલાકાર પલક મુચ્છલ અને ફિલ્મ છે MS ધોની.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: મિત્રો, કાર્યક્રમના અંતમાં સાંભળીએ અરિજિત સિંઘના સ્વરમાં છીછોરે ફિલ્મનું ગીત.

0: इस युगल गान के साथ ही आज का आपके लिए कार्यक्रम अब समाप्त होता है।
1: અમદાવાદ કેન્દ્ર સાથે રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીત। મિત્રો, આખા દિવસની દોડધામ પછી જ્યારે આખું જગત શાંત થઈ જાય ત્યારે આરંભ થાય છે સુર અને લાગણીઓની એક નવી સફરનો। કહેવાય છે ને કે રાત પાસે પોતાની એક અનોખી ભાષા છે। આજના ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં રાતના વિવિધ સ્વરૂપોને વ્યક્ત કરતા ગીતો માણીએ। સૌપ્રથમ સાંભળીએ લતા મંગેશકર અને મન્ના ડે ગાયેલું ચોરી ચોરી ફિલ્મનું ગીત। શંકર જયકિશનના સંગીત નિર્દેશનમાં આ ગીતની રચના શૈલેન્દ્રની છે।

કાર્યક્રમમાં હવે સાંભળીએ હેમંત કુમાર અને લતા મંગેશકરના યુગલ સ્વરોમાં ઝાલ ફિલ્મનું ગીત. SD બર્મનના સંગીત નિર્દેશનમાં આ ગીતને લખ્યું છે સાહેર લુધિયાનવીએ.

શ્રોતા મિત્રો, આ રાતનો સમય છે ને ક્યારેક વીતેલા દિવસોની યાદ અપાવે તો ક્યારેક ભવિષ્યના મીઠા સપના સજાવે. આ સફરમાં હવે સાંભળીએ મોહમ્મદ રફી અને આશા ભોંસલેના સદાબહાર અવાજમાં રાતના પ્રવાસીઓનો એક અનોખો રોમાન્સ, એન ઇવનિંગ ઇન પેરિસ ફિલ્મનું ગીત માણીએ મોહમ્મદ રફી અને આશા ભોંસલેના સ્વરમાં.

શ્રોતા મિત્રો, આ હતું આશા ભોંસલે અને મુકેશના યુગલ સ્વરોમાં કાંચ કી ગુડિયા ફિલ્મનું ગીત. મિત્રો, રાતના સમયે વાતાવરણમાં એક અનોખી શાંતિ વ્યાપી જતી હોય છે અને એક અલગ જ અનુભૂતિ આપણને થાય છે. સાંભળીએ મોહમ્મદ રફીના મખમલી અવાજમાં આ રાતમાં કેટલી વાતો કહી શકાય તેવી અભિવ્યક્તિનું ગીત.

શ્રોતા મિત્રો, રાતનો છેલ્લો પ્રહર જ્યારે શરૂ થાય છે ત્યારે એ આપણને સપનાની નગરી તરફ દોરી જાય છે. અને એ સપનામાં પણ જો કોઈ ખાસ વ્યક્તિનો ચહેરો હોય તો આ રાત આપણને સૂવા પણ નથી દેતી. કાર્યક્રમના અંતમાં સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં જીતી ફિલ્મનું ગીત.

શ્રોતા મિત્રો, આ સાથે જે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. થોડી જ ક્ષણોમાં સાંભળશો વિવિધ ભારતી મુંબઈ કેન્દ્રથી કાર્યક્રમ છાયા ગીત.

0: and deploying terrorist state policy, and yet Pakistan calls itself a victim of terrorism. Indeed, a paradox which only Pakistan could sustain. It is a living example of a Frankenstein state which is shocked when its own monster bites back.
1: In badminton, India's Ashmita Chaliha stormed into the women's single semi-final of the Macau Open in China today. Ashmita secured her place in the last four with a straight game victory over South Korea's Kim Min-sun in the quarterfinals. And with that, we end this news bulletin.
2: વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે 96.7 મેગાહર્ટ્ઝ પર. અત્યારે રાત્રિના 11:10 થઈ છે. અમારી આ પ્રસારણ સભાને અહીં વિરામ આપીએ છીએ. આવતીકાલે સવારે 5:53 પ્રથમ પ્રસારણ સભાના આરંભે આ જ મીટર્સ પર અમે આપને ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. શુભ રાત્રિ. જય હિન્દ.